નમસ્કાર, સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો, વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. આજે તારીખ 12 જૂન 2026 ને શુક્રવાર, વિક્રમ સંવત 2082, અધિક જેઠ વદ બારસ. અમારી વર્કલોક સમય બતાવે છે 5:58:59. આજની અમારી પ્રાતકાલીન પ્રસારણ સભામાં હું ખ્યાતિ પટેલ આપ સૌનું અંતરના ઉમળકાથી સ્વાગત કરું છું અને આજની સંગીતમય સફરની શરૂઆત કરીએ સુવિચારથી.

આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. નવે થોડી જ વારમાં એટલે કે બરાબર 6 વાગે રિલે કરીશું હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ આપ સાંભળશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

0: છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: विविध भारती से आप सुन रही हैं भूले बिसरे गीत.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીતિ આયોગની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની વિકાસ ગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે જશે. કેન્દ્ર તેમજ આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે સમજૂતી કરાર થયા. વિદેશમંત્રીએ સંઘર્ષના સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયને રાજદ્વારી વાટોઘાટો પર ભાર મૂક્યો. ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ. ઈડીએ આઈડીએફસી બેંક સાથે 6,000 કરોડની છેતરપિંડી કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી. અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ આજથી શરૂ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જ્યારે ઘણી મોટી અર્થવ્યવસ્થાઓ અનિશ્ચિતતા અને આર્થિક પડકારોનો સામનો કરી રહી છે ત્યારે ભારતની વિકાસગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે નીતિ આયોગની 11મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતા તેમણે આત્મનિર્ભરતા પ્રત્યે રાષ્ટ્રના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ખાસ કરીને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા અને અમલમાં મૂકવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રીએ રાજ્યોને એક જિલ્લો એક ઉત્પાદન પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેની આસપાસ નિકાસલક્ષી વ્યૂહરચના વિકસાવવા વિનંતી કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ભારતીય લશ્કરી એકેડમી દહેરાદૂનમાં 158માં નિયમિત અભ્યાસક્રમ અને 141માં ટેકનિકલ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમની પાર્સિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. આસામ નાગાલેન્ડ સરહદ પર ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે કેન્દ્ર અને આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા અને નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોની હાજરીમાં નવી દિલ્હીમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલતા શ્રી શાહે તેને એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.
1: आज हम सब एक ऐतिहासिक क्षण के साक्षी हो रहे हैं. इससे ऑयल और नेचुरल गैस की एक्सप्लोरेशन की संभावनाएं बढ़ेगी, मिनरल की भी खनन की संभावना खड़ी होती है. दोनों राज्यों ने ये निर्णय किया 50-50% तक करकर भारत के तेल के उत्खनन में बाधा न बने, क्योंकि ये राष्ट्रीय संपदा है और मुझे लगता है कि ये भाव बहुत महत्वपूर्ण है.
0: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી સ્વિટ્ઝર્લેન્ડના બે દિવસની મુલાકાતે જશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત સ્વિટ્ઝર્લેન્ડ આર્થિક ભાગીદારીને મજબૂત બનાવશે અને ભારત યુરોપિયન મુક્ત વેપાર સંગઠન EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરારના અમલીકરણ દરમિયાન મંત્રી દ્વિપક્ષીય વેપાર અને રોકાણને વિસ્તૃત કરવાની તકો પર ચર્ચા કરશે અને ગાઢ આર્થિક સહયોગ માટેના માર્ગો શોધવા માટે ઝ્યુરિચમાં સ્વિસ કંપનીઓ અને રોકાણકારો સાથે પણ વાતચીત કરશે. સરકાર અને જળમાર્ગ મંત્રાલયે ગલ્ફ ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષાની પરિસ્થિતિ વચ્ચે દરેક ભારતીય નાવિકની સલામતી, સુરક્ષા અને કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય નાવિકોની સુરક્ષા માટે જહાજ સંચાલકો અને શિપિંગ કંપનીઓને પ્રવર્તમાન દરિયાઈ સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરવા પર ભાર મૂક્યો છે. ભારતીય અને વિદેશી જહાજોમાં સેવા આપતા તમામ ભારતીય નાવિકોને ઉચ્ચતમ સ્તરની સાવધાની અને સતર્કતા રાખવાની સલાહ આપી છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે સરકાર ગલ્ફ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે વિદેશમાં તમામ સંબંધિત મંત્રાલયો, એજન્સીઓએ મિશન જ્યારે પણ જરૂર પડે ત્યારે સમયસર સહાય અને સહાય સુનિશ્ચિત કરવા માટે નજીકના સંકલનમાં કામ કરી રહ્યા છે. સીમેન વેલફેર ફંડ સોસાયટીને દરેક મૃતક નાવિકના પરિવારોને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભારતીય નાવિકો અને તેમના પરિવારોને સહાય પૂરી પાડવા માટે સમર્પિત સંદેશાવ્યવહાર ચેનલો અને કટોકટી પ્રતિભાવ પદ્ધતિઓ 24 કલાક માટે કાર્યરત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ આઈડીએફસી બેંક છેતરપિંડી કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં હરિયાણાના વિકાસ અને પંચાયત નિયામકના કાર્યાલયમાં તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ નરેશકુમારની ધરપકડ કરી છે. તેમની મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ PMLA 2002ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં હરિયાણા સરકાર, ચંડીગઢ વહીવટીતંત્ર અને આઈડીએફસી ફર્સ્ટ બેંક સાથે જોડાયેલી બે ખાનગી શાળાઓના બેંક ખાતાઓમાંથી 6,045 કરોડ રૂપિયાના જાહેર ભંડોળની ઉચાપતનો ખુલાસો થયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની 10મી આવૃત્તિ આજથી શરૂ થશે, જેમાં યજમાન ઇંગ્લેન્ડ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં શ્રીલંકા સામે ટકરાશે. એક મહિના સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે અને ફાઇનલ 5 જુલાઈએ પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય મહિલા ટીમ આવતા રવિવારે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ પ્રથમ T20 વર્લ્ડ કપ ટાઇટલ માટે ટકરાશે. મેક્સિકો સિટીમાં ફિફા વર્લ્ડ કપ 2026નો ગઈકાલ રાત્રે ભવ્ય ઉદઘાટન અને રંગારંગ સમારંભ સાથે પ્રારંભ થયો છે.
2: फीफा विश्व कप का ये अब तक का सबसे बड़ा संस्करण है. इसमें पहली बार 48 टीम भाग ले रही हैं. मेजबान देश अमेरिका, कनाडा और मेक्सिको को विश्व कप में सीधे प्रवेश मिला है. टूर्नामेंट में 12 ग्रुप हैं. प्रत्येक ग्रुप में 4-4 टीमें शामिल हैं. हर ग्रुप की शीर्ष दो टीम सीधे नॉकआउट चरण में प्रवेश करेगी. प्रतियोगिता में कुल 104 मुकाबले खेले जाएंगे. इसमें 72 ग्रुप स्टेज और 32 नॉकआउट मुकाबले शामिल होंगे. फाइनल 19 जुलाई को खेला जाएगा. समाचार कक्ष से મુકેશ કુમાર બલ.
0: તુર્કીમાં રમાઈ રહેલી તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતે બી ધીરજ અને કુમકુમ મહોદની મિક્સ જોડીની ટીમ ફાઇનલમાં પહોંચી છે. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા પહેલા રામબન જિલ્લામાં રસ્તાના સમારકામ માટે આજથી 17 જૂન સુધી જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે NH44ના કેટલાક ભાગો પર રાત્રિના સમયે ટ્રાફિકની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવશે. 12 જૂનથી 17 જૂનની રાત્રે નાથશ્રી અને નવયુગ ટનલ વચ્ચે વાહન વ્યવહાર સ્થગિત રહેશે. 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાની તૈયારીમાં સમારકામનો હાથ ધરવામાં આવી રહ્યું છે. વાહનો કાર્યસ્થળની નજીક ફસાઈ ના જાય તેની ખાતરી કરવા માટે અધિકારીઓએ હાઇવેની બંને બાજુએ વધારાની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ.
3: આજના અખબારોમાં અમેરિકાના હુમલામાં 3 ભારતીયોના મોત, અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની આજે વરસીના સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ પ્રથમ પાને લખે છે, ભારતીય ક્રૂ સાથેના વધુ એક જહાજ પર યુએસ નેવીનો હુમલો. અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશની આજે વરસી. અકસ્માતનો અંતિમ અહેવાલ 1 વર્ષની મુદતમાં આવી શક્યો નહીં. એન્જિન તપાસ હજી અધૂરી. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, અમેરિકાના હુમલામાં 3 ભારતીયના મોત, 4 દિવસમાં 3જો ભીષણ હુમલો. ગૃહિણીઓ માત્ર હોમ મેકર નથી, તેઓ રાષ્ટ્ર નિર્માતા છે, સુપ્રીમ કોર્ટ. નવગુજરાત સમય પ્રથમ પાને લખે છે, ખડકે, ખેરા, ભાજપના પુનિયા, તરુણ ચૂક સહિત 24 ઉમેદવારો રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા. મમતાના ગઢમાં ગાબડું. તૃણમૂલ કોંગ્રેસના વધુ 2 સાંસદોના રાજીનામાથી દિલ્હી સુધી ભૂકંપ. ગુજરાત સમાચાર લખે છે, મોંઘવારી તો મને બહુ ગમે છે, ટ્રમ્પના નિવેદનથી અમેરિકામાં મોટો હોબાળો. અને સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો પ્લેન ક્રેશમાં સ્થળે નવી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને રિહેબ સેન્ટર બનશે. સૌથી મોંઘી 3 લાખની કિલો જાપાનીઝ કેરીના ભારતમાં 1700 જ ઉપજ્યા. ગુજરાતમાં વરસાદનું કાઉન્ટડાઉન શરૂ. 23-26 જૂન વચ્ચે ચોમાસું બેસવાની આગાહી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: નીતિ આયોગની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની વિકાસ ગાથા વિશ્વને પ્રેરણા આપી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે જશે. કેન્દ્ર તેમજ આસામ અને નાગાલેન્ડ સરકાર વચ્ચે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદન માટે સમજૂતી કરાર થયા. વિદેશમંત્રીએ સંઘર્ષના સમયે આંતરરાષ્ટ્રીય સમુદાયને રાજદ્વારી વાટોઘાટો પર ભાર મૂક્યો. ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિકોની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ. ઈડીએ IDFC બેંક સાથે 6000 કરોડની છેતરપિંડી કેસમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ આજથી શરૂ.

0: जिंदगी सचमुच एक सुहाना सफर है, क्योंकि हर रोज विविध भारती आपका हम सफर है।
1: हम सफर मेरे हम सफर।
0: टहले यादों की वादियों में संग संग, दिन में 11 बजे सुनते हुए रंग तरंग,
2: दिल में एक लहर सी,
0: ऐसे गाने जो चुरा ली आपका दिल। दिन में 12 बजे यादों की महफिल,
3: तेरा मुझसे है पहले का नाता।
0: दिन में 1 बजे एक अनूठी इबारत की डगर, सुरीला सफर।
4: तुम आ गए।
0: घड़ी की सुइयां जब बजाती हैं 2:30, तो बजती है सदाबहार नगमों की शहनाई। जिंदगी सचमुच एक सुहाना सफर है, क्योंकि हर रोज विविध भारती आपका हम सफर है। विविध भारती राष्ट्रीय सेवा, आपका जीवन संगीत।
5: छेल्ला 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની। અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જન

0: ਵਿਆਹ ਨਾ।
1: Fantastic fun for family.
2: 101.1 MHz Surat FM. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. ને મિત્રો જરોખા અંતર્ગત હવે જાણી લઈએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનાર વિવિધ કાર્યક્રમો વિશે। નવ વાગીને 30 મિનિટે કાર્યક્રમ આજ કે ફનકાર, જે આજે કેન્દ્રિત રહેશે અભિનેત્રી શ્યામા પર। આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ આપ રાત્રિના 9:30 પણ સાંભળી શકશો। 9:55 પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપીને આવશે તેજલ પારેખ। 11 કલાકે આપ માણશો માહિતી અને મનોરંજનનું મસાલેદાર કોમ્બિનેશન, એટલે કે કાર્યક્રમ સુરતી સિઝલર। 12 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ।

0: એક વાગ્યે આપ માણશો સુરીલા સફર, વંદે માતરમ, એક જયઘોષ. આ કાર્યક્રમનો સમય રહેશે 2 વાગ્યાનો. બે વાગીને 35 મિનિટે સદાબહાર નગમે હેલો સહેલી આપ માણશો 3 વાગ્યે. પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે રજૂ થશે 4 વાગે અને ત્યારબાદ 4:10 પિટારા અંતર્ગત ગીતો ભરી કહાની, જેમાં આજે આપ સાંભળશો કહાની અંજલિ, પ્રસ્તુતકર્તા ઝુબેર ખાન. ગઈકાલે રાત્રે પ્રસારિત થયેલ છાયાગીતનું પુનઃ પ્રસારણ આપ સાંભળી શકશો 5 વાગે ને ત્યારબાદ 5:30 તરાને નયે પુરાને. છ વાગે આપ સાંભળશો હિન્દી સમાચાર ને ત્યારબાદ 6:05 કાર્યક્રમ ગુજરા હુઆ જમાના. 6:30 વાગે આપ સાંભળશો ઝરોખા અને ત્યારબાદ 6:35 માણશો ગુજરા હુઆ જમાના કાર્યક્રમનો શેષ ભાગ. જયમાલા રજૂ થશે 7 વાગે, 7:45 ગુલદસ્તા. 8 વાગે હવામહલ, જેમાં આજે નાટિકા સફેદી કે પેડ, લેખક રેવતી શરણ શર્મા, નિર્દેશક દીનાનાથ. 8:15 ચિત્રલોક, 9:10 લઈને આવશું કાર્યક્રમ આપકે લીએ. 6 ગીતનો સમય રહેશે 10 વાગ્યાનો, 10:30 આપ માણશો ઢલતી જાય રાત, 11 કલાકે કાર્યક્રમ રંગ તરંગ. તો હતી આજે દિવસ દરમિયાન પ્રસારિત થનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા.
1: જાનતે હૈ વિયેતનામ દેશ કી જનસંખ્યા કિતની હોગી? યહી કોઈ 10 કરોડ. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा, तब कितना कष्ट घटा होगा.
2: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
0: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. ને હવે પ્રસ્તુત છે આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.
3: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ.

0: વિજેતા થયા. અમદાવાદમાં દુર્ઘટનાને આજે એક વર્ષ પૂરું થયું. પોરબંદરમાં આવતીકાલથી બે દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી કેરીનું એક ફળ 1,700 રૂપિયામાં વેચાયું. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026નો આજથી પ્રારંભ થશે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરાયેલી આ ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન હતી, જેમાં માત્ર ભાજપના 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના 4 ઉમેદવારો જીતેન્દ્ર કણઝરિયા, રાજેશ શુક્લ, માનસી પરમાર અને મુકેશ રાઠવા બિનહરીફ વિજેતા બન્યા હતા. બિનહરીફ વિજેતા થયેલા મુકેશ રાઠવાએ આ મુજબ પ્રતિક્રિયા આપી.
1: ભારતના ઉચ્ચ સદન કાઉન્સિલ ઓફ સ્ટેટ રાજ્યસભાના સભ્ય તરીકે આજે મારો વિજય થયો છે એ મારા માટે એક ગૌરવની ક્ષણ છે. અને આ મારી જે વિજય થયો છે એ ગુજરાતના કરોડો જનતાઓના આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટેના પ્રતિનિધિ તરીકે થઈ છે. એ માટે હું ગુજરાતના માનનીય તમામ વિધાયકોએ જે પૂર્ણ બહુમતી 161 ધારાસભ્યશ્રીઓ ધરાવે છે એમનો હું આ તબક્કે આભાર માનીશ.
0: વિજેતા થયેલા 4 ઉમેદવારો રાજ્યસભામાં રામ મોકરિયા, નરરિયા, મીર મિલાબેન બાર અને શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું છે. વર્ષ 2025માં અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાનું વિમાન એરપોર્ટ નજીક જ બપોરના સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને અન્ય 19 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્ય પોલીસ વડા જીએસ મલિકે તત્કાલીન સ્થિતિ અંગે વાત કરતા આમ જણાવ્યું.
2: इंटरकॉम पे मेरे को कंट्रोल रूम से फ़ोन आया कि कोई एक प्लेन क्रैश हुआ है. मैं इमीडिएटली वहाँ से रवाना हो गया और साइट पे मैं 2 बजे से 5-7 मिनट पहले ही पहुँची. तो वहाँ देखा तो डेड बॉडीज़ को उस टाइम एम्बुलेंसेज वो ले जा रही थी और बहुत ही पेनफुल दृश्य था. हमने तुरंत ग्रीन कॉरिडोर हमने एस्टेब्लिश किए. काफ़ी स्मूथ कोऑर्डिनेशन कह सकते हैं कि बाकी एजेंसीज के साथ भी हो, चाहे म्यूनिसिपल कॉरपोरेशन हो या सिविल हॉस्पिटल की अथॉरिटीज हो. डॉक्टर्स ने भी बहुत अच्छा काम किया.
0: સિવિલ હોસ્પિટલ નજીક થયેલા દુર્ઘટનાને યાદ કરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ આ મુજબ જણાવ્યું.
3: 71 જેટલા દર્દી આવેલા, એનું મેનેજમેન્ટ પત્યું. કલાક પછી તો કોઈ દર્દી આવ્યો જ નથી. બર્ન્ડ આઉટ બોડીઝ જેને પીએમમાં શિફ્ટ કર્યા, પીએમ રૂમમાં, અને એકમાત્ર સોલ્યુશન આઈડેન્ટિફિકેશન કરવા માટેનું હતું ડીએનએ મેચિંગ. એટલે સરકાર તરફથી ઇમિડિયેટલી ડેપ્યુટ બી કરવામાં આવ્યા, અને એટલે કે 3 અલગ અલગ જગ્યા પર એક ટીમ કામ કરી રહી હતી. ઉપરી અધિકારીના ગાઈડન્સમાં, સરકારના ગાઈડન્સમાં, પોલીસ, આરોગ્ય વિભાગ અને કોર્પોરેશન, એનજીઓ, જેટલા પણ લોકો, એમ કહીશ ને કે 110 એકરમાં હતા, એવું કરવા માટે તત્પર બધા જ લોકો એમની સાથે જોડાયા.
0: પોરબંદરમાં આવતીકાલથી 2 દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હિતધારકો સાથે સંવાદ યોજાશે. આ સમિટ દરમિયાન પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વિકાસની સંભાવનાઓ, રોકાણની તકો તથા ભવિષ્યની વ્યૂહાત્મક દિશા અંગે ઉદ્યોગ જગત સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. પોરબંદરમાં ઔદ્યોગિક વિકાસ અને આવનાર સમયમાં ઔદ્યોગિક રૂપરેખાના વિસ્તરણ માટે આ સમિટ એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. દેશના વિવિધ રાજ્યોના 50થી વધુ ફર્નિચર ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ પોરબંદર આ સમિટમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પ્રથમ અને રાજ્યના બીજા વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામનો શુભારંભ કરાવ્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત પક્ષીઓની ગણતરી, તેમનો વસવાટ, પક્ષીઓનું સ્થળાંતર અને તેનું સચોટ વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ કરવામાં આવશે. આ પ્રસંગે જામનગર બર્ડ એટલાસની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ અ ચેકલિસ્ટ ઓફ બર્ડ્સ ઇન વઢવાણ સિટી નામની માહિતીસભર પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનના પ્રતિબિંબરૂપે ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત વિશેષ આર્થિક ઝોન સેઝ એ પણ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે. દહેજ સેઝના વિકાસ કમિશનર અનુપમ કુમારે જણાવ્યું કે દહેજ સેઝ કાર્બનિક અને અકાર્બનિક રસાયણો, દવાઓ, ફાર્માસ્યુટિકલ્સ, એન્જિનિયરિંગ, માલ તેમજ પ્લાસ્ટિક ઉત્પાદનોની નિકાસમાં 4થું સ્થાન ધરાવે છે.
4: दहेज एसईजेड डीएमआईसी कॉरिडोर और पीसीपीआई रीजन दोनों का अहम हिस्सा है, जिस कारण से यहाँ पे काफी संभावनाएं हैं जो पेट्रोलियम प्रोडक्ट्स है, पेट्रोकेमिकल वेस्ट और स्पेशलिटी एरोमेटिक केमिकल्स, तो उनके एक्सपोर्ट की काफी ज्यादा संभावनाएं हैं। दहेज का काफी महत्वपूर्ण स्थान है देश के अदर एसईजेड में और ये फोर्थ नंबर एसईजेड है जिसका पेट्रोकेमिकल्स, ड्रग्स एंड फार्मास्यूटिकल्स एंड देन केमिकल्स, इनके एक्सपोर्ट में इसका फोर्थ नंबर दहेज एसईजेड स्थान है।
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ _abd ફોલો કરશો. 12 વર્ષ વિકાસના વિશ્વાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત જામનગર શહેરમાં 14 જૂન સુધી પ્રગતિપથનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રાના ભાગરૂપે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલ શાળાની મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ સાધ્યો.
5: આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે એક પરિકલ્પના વિકસિત ભારતની સંકલ્પનામાં અત્યારનું જે યુવા વર્ગ છે, અત્યારની જે યુવા પેઢી છે, એ જ આવનારા સમયમાં 2047માં જ્યારે વિકસિત ભારત બનાવવાની લીડ લઈ અને આગળ ચાલવાના હોય ત્યારે એમનું શિક્ષણ કાર્ય પણ ક્યાંક વ્યવસ્થિત રીતે સુચારૂ રૂપે પાર પડે, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય અને દરેક બાળક શિક્ષણ મળી રહે એ માટે થઈ અને ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સતત કાર્યશીલ છે.
0: રાજકોટ જિલ્લામાં 14 જૂન સુધી સ્વચ્છતા અભિયાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં જળાશયો અને નદી નાળાઓની સફાઈ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પાટણ જિલ્લામાં આજથી 20 જૂન સુધી સવારે 9 વાગે જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લાના 9 તાલુકા તેમજ પાટણ, સિદ્ધપુર, રાધનપુર, હારીજ અને ચાણસ્પા નગરપાલિકા વિસ્તારોમાં પણ વિવિધ સ્થળોએ જનકલ્યાણ શિબિરો યોજાશે. બનાસકાંઠા જિલ્લામાં પણ આજથી 20 જૂન સુધી જનભાગીદારી અભિયાન અંતર્ગત જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી મિયાઝાકી અને અફઘાનિસ્તાનની નૂરજહા કેરીની આવક થઈ છે, જેનું એક ફળ 1,700 રૂપિયામાં વેચાયું હતું. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના પ્રગતિશીલ ખેડૂત વરજાગ વાજાએ ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી વિશ્વની 2 સૌથી મોંઘી અને દુર્લભ કેરી જાપાનથી પ્રખ્યાત મિયાઝાકી કેરી અને અફઘાનિસ્તાનની નૂરજહા કેરીની જાતોનું સફળ ઉત્પાદન કર્યું છે. માર્કેટયાર્ડમાં તેઓ મિયાઝાકીના 3 નંગ અને નૂરજહાના 2 વિશાળ ફળો લાવ્યા હતા. દાંતીવાડા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બનાસ બેંકની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. શ્રી ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે શ્રેષ્ઠ વહીવટ અને ટેકનોલોજીના ઉપયોગથી બનાસ બેંકનું ટર્નઓવર 7,000 કરોડે પહોંચ્યું છે. બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલ્યાતરે જણાવ્યું કે બનાસ બેંકે નાણાકીય વર્ષ 2025-26માં 25 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.
6: અમારી બેંકે 67 વર્ષમાં બેંકની ડિપોઝિટ 4,350 કરોડ, બેંકનું ધિરાણ 2,750 કરોડ અને જે લો કોસ્ટ ડિપોઝિટ છે એ પણ 2,500 કરોડ ઉપર છે. બેંકે એના સભાસદ મંડળીઓને 9% ધિરાણ અને સભાસદોને ભેટ આપવાનું પણ આ સાધારણ સભામાં નિર્ણય કર્યો છે. અને
0: અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026 યોજાશે. આજથી 15 જૂન સુધી નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રમાનારી આ સ્પર્ધામાં 844 એન્ટ્રી નોંધાઈ છે. 4 દિવસીય સ્પર્ધામાં કુલ 2,90,000 રૂપિયાની ઇનામી રકમ પણ રાખવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. આજથી આગામી 2 દિવસ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા. અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું. પોરબંદરમાં આવતીકાલથી 2 દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરમાં વિશ્વની સૌથી મોંઘી કેરીનું એક ફળ 1,700 રૂપિયામાં વેચાયું. અમદાવાદમાં ફર્સ્ટ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધા 2026નો આજથી પ્રારંભ થશે. આગામી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
7: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.
8: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, KYC અપડેટના મેસેજને અવગણશો નહીં. તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
9: RBI કહે છે,
10: જાણકાર બનો, સતર્ક રહો.

0: શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં 0 રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ 0 આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: 1979 में श्यामा अकेलेपन से घिर गईं और उनके पति फली मिस्त्री उन्हें इस फानी दुनिया में अकेला छोड़ गए। लेकिन श्यामा हिम्मत नहीं हारी, वे कदम दर कदम आगे बढ़ती गईं फिल्म संसार में। अभिनेत्री श्यामा ने तकरीबन 200 फिल्मों में काम किया। फिल्मी पर्दे पर लगभग एक दशक श्यामा का एक छत्र राज था, यानी पांचवें दशक में सर्वश्रेष्ठ अभिनेत्री के रूप में उनका नाम शुमार था। सर्वश्रेष्ठ अभिनेत्री की इस छवि को श्यामा ने कभी धूमिल नहीं होने दिया। उन दिनों सशक्त अभिनय के चलते उनके पास फिल्मों की भरमार थी, उनकी अदाकारी के जलवे थे और श्यामा उन दिनों खूब व्यस्त रही फिल्म संसार में।
1: आप सुन रहे थे कार्यक्रम आज के फनकार, जो आज केंद्रित था अभिनेत्री श्यामा पे।
2: फैंटास्टिक फन फॉर फैमिली 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
1: आकाशवाणी छे, आप सांभळी रह्या छो विविध भारतीनुं सूरत केंद्र, ओनली ऑन 101.1 एफएम। ने हवे प्रस्तुत छे प्रायोजित कार्यक्रम अनुरूप विवाह संस्था।
3: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા।
4: નમસ્તે શ્રોતાઓ, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ। નમસ્તે ગૌરીબેન।
5: નમસ્તે શ્રોતાઓ।
4: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
5: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ। અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ। શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ

0: વિશ્વાસ કેવી રીતે કરાય?
1: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
0: બરાબર.
1: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે.
0: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
0: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય, તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
1: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
0: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
1: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
0: અચ્છા.
1: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે. એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
0: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
1: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
0: અચ્છા.
1: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
0: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
1: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
5: Fantastic fun for family.
6: 101.1 MHz Surat FM.
4: ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ને હવે સમય થયો છે 101.1 સુરત FM પર વાત કરવાનો અને તમારા મનગમતા ગીતો સાંભળવાનો, એટલે કે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ માણવાનો. જે આજે લઈને આવી રહ્યા છે તેજલ પારેખ.

0: આપનો જાણીતો અને માનીતો મનપસંદ ફોન ઇન પ્રોગ્રામ
1: હેલો સુરત એફએમ સ્પીકિંગ 101.1
0: સુરત એફએમ સ્પીકિંગ કોણ બોલો છો
2: હેલો કેમ છો
3: હેલો સુરત એફએમ સ્પીકિંગ
1: 101.1 સુરત એફએમ
4: હેલો સુરત એફએમ સ્પીકિંગ કોણ બોલો છો
5: વડોદરાથી બોલું છું દરજી મહેશભાઈ
4: મહેશભાઈ વડોદરામાં ક્યાંથી બોલો છો

0: છોકરા ગામ છે.
1: શું કરો છો અત્યારે?
0: ગાર્મેન્ટ લાઈન માં જોબ કરી.
1: તમે શું બનાવો છો?
0: સ્કૂલ યુનિફોર્મ.
1: સ્કૂલ યુનિફોર્મ રોજ જ એક જ કામ કરવાનું, એનો મતલબ એ થયો?
0: એક જ કામ કરવાનું.
1: તો કંટાળો ન આવે? અચ્છા, કારણ કે ફિક્સ જ હોય ને સ્કૂલ યુનિફોર્મ, એટલે એમાં કોઈ નવી પેટર્ન ન આવે, નવા કલર ન આવે, એકનું એક કામ રોજ જ કરવાનું.
0: નવો કલર આવે ને, કલર તો બદલાયા કરે.
1: માત્ર યુનિફોર્મ બનાવવામાં પણ મજા આવે છે એમ ને?
0: હા, મજા આવે.
1: ઓકે ઓકે, બોલો બીજું શું કેવું છે મહેશભાઈ?
0: એ ગાયન ની ફરમાઈશ આપતી છે નરસિંહાનો, જાઓ તું જાય એ ગાયન સોંગ સંપર્ક.
1: તમારે માટે ઓન એર કરીએ સરસ મજાનું ગીત. આવજો
0: આવજો.

0: હેલો
1: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ વાત કરો છો?
0: હું આશાબેન વાત કરું છું.
1: કેમ છો આશાબેન? મજામાં?
0: હા, મજામાં.
1: શું કરો છો?
0: અમે ઘરે કામ કરીએ છીએ.
1: ક્યાંથી બોલો છો?
0: અમે રામેશ્વરમાંથી જ બોલીએ છીએ.
1: પણ એરિયા કયો?
0: માઠેના.
1: ઓકે. જરી કામ કેટલા કલાક કરો આખા દિવસમાં?
0: 12 કલાક.
1: તો 12 કલાકમાં પછી બીજા કામ ક્યારે કરો?
0: ઘરના કામ હવે થઈ જાય.
1: તમારું પોતાનું છે કે તમે જોબ વર્ક કરો છો?
0: ના ના, ઘરમાં ચાલે છે જરી કામ.
1: એટલે મજૂરી થી કરો કે પોતાનું જેમ?
0: ના ના ના, મજૂરી છે.
1: કેટલા વર્ષો થી કરો છો આ કામ?
0: આપડે 4-5 વર્ષ થી જ છે હમણાં તો.
1: અચ્છા, મજા આવે છે કામ કરવાની?
0: હા, આજુબાજુમાં બતાવો એટલે મજા આવે થોડું.
1: કેટલા જણ એક સાથે કામ કરો છો તમે?
0: અમે 3-4 જણ કરીએ છે.
1: એટલે બધા પરિવારના સભ્યો છે કે બહાર થી પણ આવે કોઈ?
0: ના ના, બહાર થી આવે.
1: ઓકે. આશાબેન, તમારી પસંદ નું કયું ગીત સંભળાવું? એ કહો મને.
0: મારી પસંદ નું મન પિક્ચર નું સંભળાવી દેજો, ખુશિયા ઓર ગમ.
1: ઓકે.
0: એટલે સોંગ છે ને, ખુશિયા ઓર ગમ સહતે હે,
1: તમારે માટે ઓન એર કરીએ. આવજો.
0: આવજો. બાય. થેન્ક યુ.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમા રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
3: કોણ બોલો તમે? હું વિજયભાઈ બોલું, ડિંડોલીથી.
2: હું તેજલ વાત કરું છું, કેમ છો વિજયભાઈ? મજામાં.
3: ટેલરનું કામ કરે છે, ટેલરનું કામ કરે છે. અત્યારે હું મારા ભાનીજે ઘરે આવ્યો છું, ડુંગરી.
2: અચ્છા અચ્છા.
3: એમને ત્યાં ગાયત્રી અગ્ન ચાલે છે, તો હવે અમે રસોઈ લેવા જઈએ છીએ.
2: ઓકે, તો ડિંડોલી અને ડિંડોલી એટલે સુરત ડિંડોલી રહો છો?
3: બરાબર
2: છે, પણ એટલે આપડે એસી માં બેસવું એટલે જ પડે છે ને, કે આપડે વૃક્ષો કાપી રહ્યા છે ધીમે ધીમે, પર્યાવરણ નું જતન નથી કરી રહ્યા આપણે. જી, બધા મજામાં. તમે કહો, તમે કેમ છો? કયું ગીત સાંભળવું છે? અમિતાભ બચ્ચન નું કોઈ પણ. ઓકે, તમને સંભળાવીએ તમારી પસંદ નું ગીત.
3: નવીનભાઈ પટેલ છે નામ.
2: ઓકે, તમારા બધા માટે ઓનર કરીએ સરસ મજાનું ગીત. આવજો.

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
1: હું પ્રમોદ બોલું છું.
0: સમર્થ, ક્યાંથી બોલો છો?
1: હું અત્યારે મારા પાટણથી બોલું છું.
0: શું કહું
1: છે મેડમ તમને?
0: એકદમ ફાઇન, તમે ફરમાવો, શું કેવું છે?
1: બસ કઈ નહીં, ચાલ્યા કરે જીવન, મોજથી
0: જીવવાનું એમ.
1: હા બસ,
0: દોસ્તો અને યારોની સાથે મજા કરવાની.
1: બહુ એન્જોય કરી અમે, અત્યારે તો વર્કમાં જ કામ પર આવેલા છે,
0: તો પણ મજા કરવાની.
1: હા
0: વાહ,
1: કામ પણ કરતું જવાનું, એન્જોય પણ કરતું જવાનું. અમે 10 સાથીઓ છે, કારીગરો, સાથી કારીગરો, અમારા સહકર્મચારીઓ,
0: વાહ,
1: બધા એન્જોય કરીએ છીએ અમારા કામને.
0: બહુ જ સરસ. એટલે એમ એવું કહેવાય કે એન એપલ કીપ્સ અ ડોક્ટર અવે. રોજ એક સફરજન ખાવ તો ડોક્ટર પાસે ન જવું પડે. પણ હવે
1: સાચી વાત છે,
0: આ નવા જમાનામાં મેન્ટલ હેલ્થ પણ એટલી જ જરૂરી છે. આપણું માનસિક આરોગ્ય, એટલે જે હસી રમીને ટેન્શન વગર તમે જે કામ કરો છો, એનાથી પણ એવું કહી શકાય કે લાફ એવરી ડે એન્ડ કીપ્સ અ ડોક્ટર અવે. બોલો, બીજું શું કેવું છે સમર્થ?
1: બસ એની આમાં મિત્ર સાથે વાત કરો, એ ભાઈ બચારા બધા બહાર આવ્યા અમારી લીધે. થોડો ધીમો આવે ને એટલે.
0: અચ્છા, તમારી પસંદ નું ગીત કહી દો.
1: મારી પસંદ તો છે ને પેલું મિસ્ટર ઇન્ડિયા નું ગીત છે, જિંદગી કી યહી રીત હૈ,
0: સરસ મજાનું ગીત ઓનર કરીએ તમારે માટે.

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
1: ભીખાભાઈ બોલું.
0: ભીખાભાઈ ક્યાંથી બોલો છો?
1: આ બેગમપુરા.
0: કેમ છો? મજામાં?
1: એકદમ મજામાં.
0: શું કેવું છે બોલો? બહુ જ ઉત્સાહી લાગો છો. આજે તો હવે મજા પડી ગઈ ને, પણ ફોન લાગી
1: ગયો. મજા પડી ગઈ ને, શેરી મુલ્લાલા બહુ યાદ કરે સુરત એફએમ ને. એ જયારે તમારો ફોન લાગે છે ને તો અમારો ફોન નથી લાગતો. એ જયારે બી ઘરે જાઓ ને તો આજ ફરિયાદ કરે એ લોકો.
0: તો પણ વટ પડી જવાનો ને આજે તો તમારો પાછો ફરીથી. સુરત એફએમ નો મૂળ વિચાર જ એ છે કે ખુશીઓ વહેંચવી, તો શું કામ નો વહેંચીએ બોલો?
1: બસ આપને બીજું કઈ જોઈએ ને મેડમ, ખુશી જ જોઈએ. બીજાના ખુશી મળે એ જ આપના માટે બહુ મહત્વનું છે.
0: આપણને પણ મળે ને, પણ બીજાને મળે એવું નહીં.
1: હા, આપણા બી મળે છે. મારા ઘરની સામે છે ને વૈશાલી બેન છે, એમના ઘર વાળા નામ બલવંતભાઈ છે. એમનો એક છોકરો હિમાંશુ ને છોકરીનું નામ છે જીનલ. જીનલ એ લોકો રોજ તમારું સુરત એફએમ સાંભળે છે, અને સામે કૈલાસભાઈ રાજેશભાઈ બી સાંભળે છે. એ લોકો અમને કહે છે કે તમે અમારું નામ લેવું જોઈએ, તો અમને બી ઘણું સારું લાગે છે.
0: એટલે કૈલાશ, રાજેશ, વૈશાલી, હિમાંશુ, જીનલ
1: ભાઈ એ લોકો ગણપતિ નો ભગત છે.
0: અચ્છા.
1: હા, એ લોકો વારે બોમ્બે જાય છે સિદ્ધિ વિનાયક.
0: તમારે બધા માટે કહું ગીત ઓનર કરીએ.
1: ત્યાં જ ઉત્તરાયણ ગાયન મૂકી દેજો મેડમ.
0: સરસ મજાનું ગીત ઓનર કરીએ તમારે માટે.

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે।
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય।
3: હા હા પાકો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
4: હર ઘર સૂર્યઘર।
5: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
6: મીનાંક।
5: મીનાંક? મીનાંક બહુ સુંદર નામ છે। મીનાંક એનો મતલબ શું થાય?
6: મને નથી ખબર।
5: તો કોણે નામ પાડ્યું મીનાંક?
6: મારા મામાએ।
5: તો હવે મામાને પૂછવાનું હા મીનાંકે?
6: હા।
5: વેકેશન તો હમણાં જ પૂરું થયું, થોડી વહેલી વાત થઈ હોત તો હું કહેતે વેકેશનનું હોમવર્ક કે મામાને પૂછો કે આ મીનાંક નામ તો પાડ્યું પણ એનો મતલબ શું થાય?
6: કાલે જ જવાનું છે સ્કૂલે।
5: એને સ્કૂલ તો શરૂ થઈ ગઈ, વેકેશન પૂરું થઈ ગયું, પણ મામંતા ક્યારે જશો હવે પાછા?
6: હવે દિવાળીમાં, કા તો વચ્ચે ગયા કરું।
5: પણ આપણે વચ્ચેની દિવાળીની સુધી રાહ ન જોઈએ, આપણે ફોન કરવાનો મામાને અને મામાને કહેવાનું કે મામા મારું નામ તો તમે પાડ્યું બહુ સરસ છે પણ એનો મતલબ શું છે એ મને કહો, બરાબર?
6: હા।
5: કયા ધોરણમાં ભણો છો મીનાંક?
6: સાતમામાં।
5: ફેવરિટ સબ્જેક્ટ કયો છે તમારો?
6: ચિત્રકામ।
5: ચિત્રકામમાં શું પાડો તમે? નેચર પાડો, કોઈ ઓબ્જેક્ટ પાડો, શું પાડો?
6: કોઈ પણ પિક્ચર, મતલબ કે આમ સાદું અને સિમ્પલ, શાંતિથી દોરાય ને તેવું ગમે મને।
5: તો આપણે જ નક્કી કરવાનું કે મારે શાંતિથી દોરવું છે કે મારે ઉતાવળે દોરવું છે, હે? સ્કેચ બનાવો ખરા?
6: હા બનાવીએ, પણ હજુ ખાલી આંખ મોડું હોટ એવું જ બનાવતો।
5: વેરી ગુડ, પણ ધીરે ધીરે આવડી જશે એ તો। બહુ સરસ મીનાંક, બોલો બીજી શું વાત કરવી છે આકાશવાણી ઉપર?
6: બીજી કઈ નહી, પણ મારી મમ્મી એક ગીત મુકાવ્યું છે।
5: કયું ગીત?
6: એ હવે મમ્મી ને
7: હેલો બી
5: કયું ગીત મૂકવું છે?
7: આજે મારી મમ્મી નું ફેવરેટ ગીત મૂકવું છે।
5: કયું?
7: યારી હે ઈમાન મેરા યાર મેરી જિંદગી,
5: જંજીર પિક્ચર નું સરસ મજાનું ગીત, પ્રાણ ઉપર ફિલ્મ આવેલો આ ગીત,
7: અમિતાભ બચ્ચન,
5: આઇકોનિક ગીત આપને માટે રજૂ કરીએ। ઓકે,
7: થેન્ક યુ,
5: આવજો
7: આવજો।

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ

0: भी जोइए आपनी सजागता ने तकेदारी आपे दरियाई सुरक्षा नी खातरी। गुजरात मरीन पुलिस द्वारा जनहित मा प्रसारित।
1: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
2: सुबह जलाओ शाम जलाओ
3: देव दर्शन थू।
4: हेलो सूरत एफएम स्पीकिंग।
5: कौन बोलो?
4: ક્યાં થી બોલો સોનલ?
5: રાંદેરગોરાથી।
4: શું કરો છો?
5: કઈ નહી, ઘર કામ જ।
4: અત્યારે શું કરો છો?
5: અત્યારે ઘરનું કામ જ પોતું મારું છું।
4: પોતું મારું પણ બહુ જરૂરી છે ને ઘરમાં।
5: હા,
4: પોતું નો મારે તો પગમાં કેવું આમ ચોંટે ને બધો કચરો, સારું મજા નો આવે। એક્સરસાઇઝ પણ થઈ જાય, જીમમાં જવાની જરૂર ન પડે, ઘરમાં જ જો કચરા પોતા જાતે કરીએ તો, હે ને? હા હા, સિવાય બીજું કઈ બોલતા આવડે ખરું કે સોનલ? હે, હવે હું હા હા કરીશ તમારે બોલવાનું। ચલો લેટ્સ સ્ટાર્ટ।
5: મારે ગીત સાંભળવું છે।
4: હા,
5: ગીત તો યાદ પણ નથી આવતું।
4: હા,
5: તમારી પસંદ નું કઈ મૂકી દેજો।
4: હા,
5: શું બોલો તમે?
4: હા, કેવું લાગે હું હા હા કરું તો દરેક વાતમાં? હા ચાલો, તમને ગીત યાદ નથી આવતું તો કોઈ એક્ટર એક્ટ્રેસ ફેવરિટ કોણ છે એ કહી દો તો એના માટેનું કોઈ ગીત વગાડી દઈએ।
5: એમ તો કોઈ નહીં, એમ તો શાહરૂખ ખાન ના વધારે પિક્ચર ગમે છે।
4: યા, શાહરૂખ ખાન નું કોઈ ગીત સરસ મજાનું વગાડી દઉં તમારા માટે, ઓકે?
5: હા
4: હા, ચાલ બીજું કશું કેવું છે કે હા જ કેવું છે?
5: ના, બીજું કશું નહીં।
4: ચાલ અત્યારે એન્જોય કરો, આવજો
5: આવજો।

0: દોસ્તો, આજના ફોન ઇન પ્રોગ્રામના ગીતોનો ક્રમ સૌથી પહેલા માણ્યું નરસિંહા ફિલ્મથી. અમિત કુમાર અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં સરસ મજાનું ગીત શબ્દો, જેના જાવેદ અખ્તરના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ત્યારબાદ માણ્યું સમીરે લખેલું, સંજીવ દર્શને સંગીતબદ્ધ કરેલું મન ફિલ્મનું ગીત, જેને સ્વર આપ્યો ઉદિત નારાયણ અને અનુરાધા પોડવાલે. તેના પછી લતા મંગેશકરે ગાયેલું, કલ્યાણજી આનંદજીએ સંગીતબદ્ધ કરેલું અને અંજાને લખેલું ખૂન પસીના ફિલ્મનું ગીત માણ્યું. તેના પછી મિસ્ટર ઇન્ડિયા ફિલ્મનું ગીત માણ્યું કિશોર કુમાર અને સતીધરોના સ્વરમાં, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને શબ્દકાર જાવેદ અખ્તર. ત્યાર પછી માણ્યું પ્યાર ઝૂકતા નહીં ફિલ્મથી લતા મંગેશકર અને શબીર કુમારે ગાયેલું ગીત, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, શબ્દો SH બિહારીના. તેના પછી ગુલશન બાવરાએ લખેલું, કલ્યાણજી આનંદજીએ સંગીતબદ્ધ કરેલું, મન્ના ડેએ ગાયેલું ફિલ્મ ઝંઝીરનું ગીત માણ્યું. અંતે માણ્યું ફિલ્મ ઝીરોથી અભય જોધપુરકરના સ્વરમાં ગીત, જેમાં બેકિંગ વોકલ્સ બિયંકા ગોમ્સ, સાઝનીન અર્થેના, મેરિયન ડિક્રુઝ, એમન, ક્રિસ્ટલ સેક્યુરા અને સાથીદારોનું, સંગીત અજય અતુલનું, શબ્દો ઇરશાદ કામિલના. આ સાથે જ આજનો ફોન ઇન પ્રોગ્રામ સમાપ્ત કરીએ. દોસ્તો, હસતા રહો, મજા કરતા રહો, સાંભળતા રહો આકાશવાણી સુરત FM.
1: મિત્રો, તેજલ પારેખ દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ સમાપ્ત થાય છે.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
3: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, PM આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
5: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे

0: कनाडा देश तो आप जानते ही होंगे। कनाडा की टोटल पॉपुलेशन जितनी पक्की छत बांधी है हमारे देश ने अपने गरीबों के सिर पर। 12 साल में 4 करोड़ से अधिक पीएम आवासों का निर्माण हुआ, करोड़ों परिवारों का कल्याण।
1: जब एक परिवार को अपना घर मिलता है तो उसका आत्मसम्मान बढ़ जाता है, वो अपना वर्तमान सुधारने के साथ ही बेहतर भविष्य के बारे में सोचने लगता है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: તમારી વાતો તમારા અવાજમાં
3: નંબર ડાયલ કરો એટલી જ વારમાં
2: હો બહાર કે ઘરમાં
3: રહેશે સુરત એફએમ તમારા દિલમાં
2: કોલ કરો
3: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9-1 વાગ્યા દરમિયાન
2: 02612236209
3: 02-1 22-36-209 પર
4: હેલો સુરત એફએમ સ્પીકિંગ 101.1
5: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
6: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
7: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
6: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
7: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
6: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
3: फैंटास्टिक फन फॉर फैमिली 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
8: आकाशवाणी छे, आप सांभळी रह्या छो विविध भारतीनुं सूरत केन्द्र, ओनली ऑन 101.1 एफएम। ને હમણાં તમે એન્જોય કરી રહ્યા છો પ્રોગ્રામ સુરતી સિઝલર। ફ્રેન્ડ્સ, આજે તારીખ છે ડઝન, અડધો ડઝન અને ડઝન, એટલે કે 12-6-26। મારી આ વાત સાંભળી તમને ડઝન અને અડધો ડઝન એવું હું કેમ બોલી એ તો સમજાઈ ગયું હશે, પણ ફરી પાછું ડઝન કેમ બોલી એ પ્રશ્ન ચોક્કસ થયો હશે। તમને લાગ્યું હશે કે કદાચ મારી ભૂલ થઈ હશે, કારણ કે ત્યાં તો 26 છે, પણ એ તો મજાની વાત છે આજની તારીખમાં। અને દોસ્તો, ખરું કહું ને તો જેને આંકડાઓ ગમતા હોય ને તેને આવી ગડમથલ કહો કે રમત સૂજે, પણ આમ તો દોસ્તો ખરેખર જીવનમાં આંકડા ગમતા હોય કે ન ગમતા હોય પણ એ જીવનભર આપણો સાથ ન છોડે। એટલે જ તો કહેવાય છે, એકથી શરૂ થાય જીવનની ગાથા। ધ્યાનથી સાંભળજો, એકથી શરૂ થાય જીવનની ગાથા અને અંતે શૂન્યમાં સમાઈ જાય જીવનની યાત્રા। બે પળની ખુશી ને 4 દિવસની જિંદગી, આવું આપણે બોલતા હોઈએ છીએ ને અમારે, બે પળની ખુશી ને 4 દિવસની જિંદગી। મિત્રો, આ જ તો છે આંકડાઓની ગજબની માયા। ઉંમર વધતી જાય ને સાથે આંકડાઓનો હિસાબ પણ વધતો જાય, પૈસાના આંકડા ગણવામાં ક્યારેક માણસ સંબંધો ભૂલી જાય, શ્વાસનો આંકડો ઘટે તો ધબકારાનો હિસાબ ખૂટે ને અંતે જીવનનો હિસાબ તો ઈશ્વરના દરબારે થાય। અને દોસ્તો, તમે વિચારતા હશો કે આજની તારીખની વાત પરથી આ ખ્યાતિ ક્યાં પહોંચી ગઈ આંકડાઓની કવિતા પર? તો મિત્રો, મને યાદ છે કે આજની તારીખમાં હું 2 વાર ડઝન કેમ બોલીને એ મારે તમને કહેવાનું છે, તો તેની વાત કરું તે પહેલાં સુરતી સિઝલનું આ બીજા નંબરનું ગીત સાંભળી લઈએ। ફિલ્મ પાપ, રાહત ફતેહ અલી ખાનનો અવાજ, સંગીત શાહીનું, બોલ અમજદ ઇસ્લામ અમજદના।

તો દોસ્તો, આ ગીત પહેલાં હું વાત કરી રહી હતી આંકડાની, અને હવે વાત આજની તારીખની. તો આજુબાજુ ડઝન ને વચ્ચે અડધો ડઝન, એટલે કે 12 6 26, જેમાં 2 અને 6 અંતે આવે અને એનો ગુણાકાર કરતાં મળે 12, એટલે કે ડઝન. એટલે હું બોલી આજુબાજુ ડઝન ને વચ્ચે અડધો ડઝન. ને જો 2026 એમ આખું લખીએ ને, તો 0ને ધ્યાનમાં ન લઈએ તો થઈ જાય 2 × 2 × 6, એટલે કે 24, અને એ બની જાય 2 ડઝન. છે ને ઇન્ટરેસ્ટિંગ? દોસ્તો, આજની તારીખ જ છે મજાની. બીજી એક વાત કરું ને, તો 12નું ઉલટું થાય 21, અને જૂન મહિનાની આ બંને તારીખ એટલે કે 12 અને 21 પ્રતિ વર્ષ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે, જેમાંથી 21 જૂન તો બધાને ખબર જ છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જેને હવે માત્ર 8 દિવસ જ બાકી છે. એટલે યોગ દિવસની રાહ ન જોતા જો આજથી જ શરૂઆત થાય યોગની, તો પછી બરાબર ખબર લેવાય રોગની. દરરોજ યોગ કરીએ અને નિરોગી રહીએ, અને સદાય અન્યને ઉપયોગી થઈએ, અને નકામી ઝંઝટ બાજુએ મૂકીએ ને રાત્રે મોડા સુવાની ટેવ પણ છોડી દઈએ, તો પછી તન નિરોગી અને મન જોગી છે. અને દોસ્તો, વાત મારી આ છે ખૂબ ઉપયોગી, બાકી તો વાત અમારી, પણ મરજી તમારી. ને યાદ રહે કે જોડી સદાય અમર છે, અમારી અને તમારી. અને સુરતી સિઝલર પ્રોગ્રામમાં વાતો વચ્ચે આવે ગીતની સવારી, તો ઓમકાર ફિલ્મના આ ગીત પછી 21 જૂન નહીં પણ 12 જૂન વિશે વાત કરવાની છે મારી પૂરી તૈયારી. તો હમણાં સાંભળી લઈએ શ્રેયા ઘોષાલ અને વિશાલ ભરદ્વાજના અવાજમાં આ ગીત. ગુલઝારના શબ્દોને સાથ મળ્યો છે વિશાલ ભરદ્વાજના સંગીતનો.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવા

0: ની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
2: सुबह जराओ, शाम जराओ।
3: देव दर्शन थू
4: 101.1 MHz.
5: हेलो, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
6: હા, સુરત એફએમ.
5: કોણ બોલો?
6: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
5: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
6: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
5: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
4: સુરત એફએમ.
5: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140. અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1 MHz.
7: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. અને હમણાં તમે એન્જોય કરી રહ્યા છો પ્રોગ્રામ સુરતી સિઝલર. અને મિત્રો, હવે વાત 12 જૂને ઉજવાતા ડે વિશેની. તો પ્રતિવર્ષ આજનો દિવસ બાળમજૂરી વિરોધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા નક્કી થયા મુજબ સમગ્ર વિશ્વમાં 12 જૂનને વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર તરીકે મનાવવામાં આવે છે. મિત્રો, બાળકોના હકોનું રક્ષણ થવું જોઈએ અને તેમનું આર્થિક ઉપાર્જન માટે થતું શોષણ પણ અટકવું જોઈએ. જેમાં નુકસાન થવાની શક્યતા વધુ હોય તેવા કામો કરતા તેમને અટકાવવા જોઈએ. બાળકોના શિક્ષણમાં અડચણ ઊભી કરતી, બાળકની તંદુરસ્તી જોખમમાં મૂકતી હોય તેમજ તેમનો શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ અવરોધાતો હોય તેવી પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. કારણ બાળમજૂરીને કારણે બાળકનું બાળપણ છીનવાઈ જાય, રમવાનું છીનવાઈ જાય ને સાથે ભણવાનો હક પણ છીનવાઈ જાય છે. આથી બાળમજૂરી અટકાવવા તેમજ આ બાબતે સમાજમાં જાગૃતતા લાવવા અને દરેક બાળકને શિક્ષણ, સુરક્ષા અને સુખદ બાળપણનો અધિકાર મળે તે સુનિશ્ચિત કરવાના હેતુથી આજનો દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો, આપણે પણ આપણી આસપાસ બાળમજૂરી કરતા અનેક બાળકોને જોયા છે, તો તેમના માટે આપણે શું કરી શકીએ? બાળમજૂરી અટકાવવા આપનું યોગદાન શું હોઈ શકે એ વિશે થોડું વિચારીએ. અને ત્યાં સુધી સાંભળીએ અરિજિત સિંઘના અવાજમાં ગુંડે ફિલ્મનું આ ગીત. ઇરશાદ કામિલના શબ્દો સાથે છે સોહેલ સેનનું સંગીત.

મિત્રો, હું વાત કરી રહી હતી 12 જૂને ઉજવાતા બાળમજૂરી વિરોધ દિવસ વિશે. તો મિત્રો, બાળકો દેશનું ભવિષ્ય છે. તેમને કામે મોકલવાને બદલે શાળા, રમત ગમત અને સર્વાંગી વિકાસની તક મળવી જોઈએ. અજ્ઞાનતા, સામાજિક પરિસ્થિતિઓ તેમજ ખાસ કરીને પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે ઘણા બાળકો આજે પણ બાળમજૂરી કરવા મજબૂર બને છે. બાળમજૂરી તેમના શારીરિક, માનસિક અને શૈક્ષણિક વિકાસને નુકસાન પહોંચાડે છે. તેથી મિત્રો, આપણે એમને આ પ્રકારના મજૂરી કામમાંથી મુક્ત કરાવી શકીએ અને શક્ય હોય તો આવા બાળકોને જરૂરી આર્થિક મદદ અને પ્રોત્સાહન આપી ભણાવવાનું કામ પણ કરી શકીએ. આમ આપણે સૌ સાથે મળી બાળમજૂરી અટકાવવા શક્ય એટલા નાના મોટા પ્રયાસ કરીએ, જેથી બાળકોના અધિકારોનું રક્ષણ થઈ શકે. કારણ, નાના હાથમાં પુસ્તક શોભે, મજૂરીનું ભારણ કદી ન હોય. નાના હાથમાં પુસ્તક શોભે, મજૂરીનું ભારણ કદી ન હોય. ભણવા રમવાનો હક છે તેમનો, ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ છે એમનો. તો ચાલો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ, બાળમજૂરીનો અંત કરીએ.

0: હમણાં તમે ક્ષિતિજ અને શિલ્પા રાવના અવાજમાં અનવર ફિલ્મનું ગીત સાંભળ્યું. હસન કમાલના શબ્દોને સાથ મળ્યો હતો મિથુનના સંગીતનો.
1: પતા હૈ દુનિયા કે કઈ વિકસિત દેશ એસે ભી હૈ જહાં મુફ્ત ઇલાજ એક સપના હૈ ઓર હમારે યહાં વો આમ નાગરિક કા અધિકાર. આયુષ્માન ભારત સે 60 કરોડ સે અધિક લોગોં કો મિલ રહા હૈ 5 લાખ તક કા મુફ્ત ઇલાજ ઓર 19,000 જન ઔષધિ કેન્દ્રો પર 90% તક સસ્તી દવાઈયાં.
2: કિસી એક વ્યક્તિ કી જમીન, ઘર, ગહેને યા દૂસરા કોઈ સામાન બીમારી કે ખર્ચ મે બિકને સે બચા હૈ, ગિરવી રખને સે બચા હૈ, તો યે આયુષ્માન ભારત કી બહોત બડી સફળતા હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
3: સુરત એફએમ પર તો ગુઝરા હુઆ જમાના આતા હૈ બાર બાર. થઈ જાઓ સવાર સુરીલા સમયની પાંખો પર, કરીએ ગુઝરા હુઆ જમાનાની સુરીલી સફર.
4: સોમવારથી શુક્રવાર
3: સાંજે 6 કલાકે
5: ઓન સુરત એફએમ 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ.
6: કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
7: જી,
6: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
7: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
6: પણ એ કેવી રીતે થશે?
7: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
6: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
7: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
6: બસ
7: બસ
6: સમજી ગયો.
7: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
8: આરબીઆઈ કહે છે,
7: જાણકાર બનો, સતર્ક રહો.
3: Fantastic fun for family.
9: 101.1 MHz Surat FM.
0: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. અને હમણાં તમે એન્જોય કરી રહ્યા છો પ્રોગ્રામ સુરતી સિઝલર ખ્યાતિની સાથે. મિત્રો, અધિક માસ પૂર્ણ થવાને આરે આવી પહોંચ્યો છે. શનિ, રવિ અને પછી સોમવતી અમાસ એટલે અધિક માસનો અંતિમ દિવસ. આપ જાણો જ છો કે અધિક માસ દરમિયાન કોઈ નવા શુભ કાર્યો કરવામાં નથી આવતા, પરંતુ ભગવાનની ભક્તિ, દાન, જપ, તપ અને સત્કર્મ કરવા આ મહિનો શુભ માનવામાં આવે છે. અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે, તેથી ઘરે ઘરે તુલસી પૂજન અને ભગવાન સત્યનારાયણની કથા પૂજન થાય છે. લોકો હરિદ્વાર, દ્વારકા, મથુરા, વૃંદાવન જેવા તીર્થક્ષેત્રો પણ દેવદર્શને જાય છે. આ માસમાં કરેલ સત્કાર્યોનું ફળ અનેક ગણું મળે છે એવું માનવામાં આવે છે, તેથી કર્મનું ભાથું બાંધવામાં હવે માત્ર 3 દિવસ બાકી છે. ભાણિયા, ભાણેજ અને બ્રહ્મભોજનનો પણ અનેરો લાવો અધિક માસમાં અનેક પરિવારો લઈ જ લીધો છે અને બાકી રહેલા હવે લઈ લેશે. કારણ કે એવું કહેવાય કે અધિક માસમાં જો એક ભાણેજને પણ જમાડીએ ને તો 100 બ્રાહ્મણનું પૂર્ણ મળે. એટલે ઘણા બધાએ આ શનિ રવિમાં મામાના ઘરે જમવા જવાનું નક્કી જ હશે. અને દોસ્તો, આપણા સુરતી સિઝનમાં પણ વાત પછી ગીત આવે એ નક્કી જ. તો હવે સાંભળીએ શ્રેયા ઘોષાલ અને મોહિત ચૌહાણના અવાજમાં જબ તક હૈ જાન ફિલ્મનું આ ગીત. ગુલઝારના શબ્દો સાથે છે એ આર રહેમાનનું સંગીત.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: Fantastic fun for family. 101.1 MHz
2: Surat FM. ને ફ્રેન્ડ્સ, હવે માણીએ આજના સુરતી સિઝનનું છેલ્લું સોંગ મેરીકોમ મૂવીથી. સિંગર અરિજિત સિંગ, મ્યુઝિક શશી સુમન, બોલ સંદીપ સિંગના.

ફ્રેન્ડ્સ, આ ગીત સાથે આજનું સુરતી સિઝલર સમાપ્ત થાય છે. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. ને હવે થોડી જ વારમાં એટલે કે બરાબર 12 વાગે રિલે કરીશું હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ

0: અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
3: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
2: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
4: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरो ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
2: એટલે
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
2: આપનું શહેર સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।
4: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી

0: સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: શેરે પરહા.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, વિજ્ઞાન, શિક્ષણ અને ઉદ્યોગ સાહસિકતા સહિતના ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સરકારે સંસ્થાકીય અને વાણિજ્યક ખરીદદારોને રિટેલ પંપ પરથી ઇંધણ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. કેન્દ્રએ જાહેર પરામર્શ માટે ટેલિકોમ્યુનિકેશન નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો. ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન. અને પીવી સિંધુએ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, આવાસ, રમતગમત, વિજ્ઞાન અને શાસન જેવા વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે ડ્રોન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારી તકના નવા રસ્તા ખોલી રહી છે અને દેશભરમાં વિકાસના પરિદ્રશ્યને બદલી રહી છે. શ્રી મોદીએ ભારતની મહિલા શક્તિને વિજ્ઞાન, અવકાશ અને નવીનતા જેવા ક્ષેત્રમાં પોતાની છાપ છોડી રહી છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી.
1: આજ ભારત વિમેન લેડ ડેવલપમેન્ટ કી રાહ પર ચલ પડા.
2: હમારી સરકાર ને મહિલાઓ કે લિયે સારે રાસ્તે ખોલ દિયે.
1: હમને કરોડો મહિલાઓ કે લિયે શૌચાલય બનવાકર ઉનકા સમ્માન બઢાયા. હમને ઉજ્જવલા સિલિન્ડર દેકર ઉને ધુએ જૈસી તકલીફો સે ભી બચાયા.
2: 3 કરોડ મહિલાઓ કો લખપતિ દીદી બનાને કા જો સંકલ્પ કિયા થા વો પૂરા હો ચુકા હૈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા 12 વર્ષમાં સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના સિદ્ધાંતો પર આધારિત નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ સમયગાળા દરમિયાન મોદી સરકારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોના કલ્યાણ અને સશક્તિકરણ માટે ઘણી મુખ્ય પહેલ હાથ ધરી છે. સરકારની વિદેશ નીતિ દ્વારા ભારતને વૈશ્વિક નેતા તરીકે સ્થાન આપવા માટે લેવામાં આવેલા પગલા વિશે સાંભળીએ એક અહેવાલ.

0: भारत ने इंडिया फर्स्ट के सिद्धांत को सबसे ऊपर रखते हुए अपनी विदेश नीति में नई ऊर्जा भरी है, पुराने रिश्तों को मजबूत किया है और नए दोस्त भी बनाए हैं। नवंबर 2025 में श्रीलंका के पूर्वी तट पर चक्रवात दित्वा टकराया था। श्रीलंका के लोगों के साथ खड़े होकर भारत ने उन्हें तुरंत मानवीय सहायता और आपदा राहत पहुंचाने के लिए ऑपरेशन सागर बंधु शुरू किया। चक्रवात दित्वा के बाद प्रभावित इलाकों में रास्तों को फिर से जोड़ने और मजबूत करने के लिए भारत ने 14 लोहे के अस्थायी पुल भेजे। भारत की विदेश नीति की सबसे बड़ी सफलता कोविड महामारी के दौरान देखने को मिली। पिछले 12 वर्षों में वैक्सीन मैत्री, ऑपरेशन सागर बंधु जैसी पहलों के जरिए भारत एक ग्लोबल लीडर के रूप में आगे आया है। अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली।
1: સરકારે સંસ્થાકીય ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકોને રિટેલર્સ પાસેથી મોટર ઇંધણ અને હાઈસ્પીડ ડીઝલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે સ્થાનિક પેટ્રોલ પંપ પરથી ખરીદી કરવા સૂચવ્યું છે. પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપ વચ્ચે સ્થાનિક ઇંધણની અછતને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ 90 દિવસ સુધી અમલમાં રહેશે. રિટેલર્સને દરરોજ ગ્રાહક દીઠ મહત્તમ 200 લીટર હાઈસ્પીડ ડીઝલ વેચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આ આદેશ આ કટોકટી દરમિયાન સંગ્રહખોરી અટકાવવા માટે એક કામચલાઉ પગલું છે. તેલ માર્કેટિંગ કંપની અને રિટેલર્સને આ આદેશનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી અને એસએસબીના ડાયરેક્ટર જનરલ હાજર છે. આ અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ પુરસ્કાર 2026 માટે 4 પંચાયતી રાજ પહેલની પસંદગી કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની કાદીપુર ગ્રામ પંચાયતે સુવર્ણચંદ્રક જીત્યો છે, જ્યારે ત્રિપુરાના પશ્ચિમ ત્રિપુરા જિલ્લાની બિજોઈનગર ગ્રામ પંચાયતે સેવા વિતરણ માટે રજત ચંદ્રક મેળવ્યું હતું. આ પુરસ્કાર ડિજિટલ ટેકનોલોજીના નવીન ઉપયોગ અને પાયાના સ્તરે જાહેર સેવાના અસરકારક ઉપયોગને સૂચિત કરે છે. મહારાષ્ટ્રમાં નંદુરબાર જિલ્લા પરિષદના આરોગ્ય વિભાગને તેની ઇ આરોગ્ય પહેલ માટે અને ધામણીને ઇ ગવર્નન્સમાં જિલ્લા સ્તરની પહેલ આરોગ્ય સંભાળ સુધારણામાં ડિજિટલ સાધનોના ઉપયોગ માટે સુવર્ણચંદ્રક મળ્યો છે. આ પુરસ્કાર 1 અને 2 જુલાઈના રોજ રાજસ્થાનના જયપુરમાં યોજાનારી 29મી રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ પરિષદ દરમિયાન આપવામાં આવશે. સુવર્ણચંદ્રક વિજેતાને 10 લાખ રૂપિયા અને રજતચંદ્રક વિજેતાને 5 લાખ રૂપિયા પ્રોત્સાહન પૂરું પડાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @EIRNews_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશી આજે ડુંગળીની ખરીદી વધારવા અને ખેડૂતોને વધુ સારું વળતર મળે તે માટે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના અધિકારી સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જોશીએ જણાવ્યું હતું કે ખરીદી કિંમત સુધારીને પ્રતિ ક્વિન્ટલ ₹1,650 કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ખરીદી પ્રક્રિયાને બજારની પરિસ્થિતિઓને અનુરૂપ બનાવવા માટે કિંમત નિર્ધારણ પદ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન, રેડિયો અને સંબંધિત સેવા અંગે ટેલિકોમ્યુનિકેશન નિયમ 2026નો મુસદ્દો જાહેર પરામર્શ માટે બહાર પાડ્યો છે. નવા લાગુ કરાયેલા ટેલિકોમ્યુનિકેશન અધિનિયમ 2023ના માળખામાં અગાઉના ટેલિગ્રાફ એક્ટ 1885 હેઠળ ટેલિવિઝન અને રેડિયો સેવાઓ માટે જાહેર કરાયેલી વિવિધ માર્ગદર્શિકાઓને એકીકૃત કરવા માટે આ મુસદ્દા નિયમ બનાવવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે આ નિયમો ટેલિવિઝન અને રેડિયો પ્રસારણ ક્ષેત્રમાં વ્યવસાયની સરળતાને પ્રોત્સાહન આપવા અને હાલના વહીવટને સરળ બનાવવા રચાયેલ છે. આ નિયમો માહિતી અને પ્રસારણ મંત્રાલયની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યા છે. નાગરિકો આગામી 27 જુલાઈ સુધી મુસદ્દા અંગે તેમના સૂચનો રજૂ કરી શકશે. પ્રખ્યાત ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન થયું છે. તેઓ 49 વર્ષના હતા. નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કલિકેશ નારાયણસિંહ દેવના જણાવ્યા અનુસાર રાણાએ ગઈકાલે રાત્રે દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જર્મનીના મ્યુનિકમાં ISSF વર્લ્ડ કપમાંથી ભારતીય ટુકડીની પરત ફરતી ફ્લાઇટ દરમિયાન બીમાર પડ્યા બાદ રાણાએ તાજેતરમાં તબીબી પ્રક્રિયા કરાવી હતી. નવી દિલ્હી પહોંચ્યા પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને સ્ટેન્ટ ફિક્સ કરવા માટે તબીબી પ્રક્રિયા કરવામાં આવી હતી. રાણા ભારતીય પિસ્તોલ શૂટર્સ માટે ઉચ્ચ પ્રદર્શન કોચ તરીકે એ સેવા આપી રહ્યા હતા. આ તકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા સંદેશ મારફતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત કર્યો હતો. ભારતની પીવી સિંધુએ સિડનીમાં રમાઈ રહેલી

0: ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઈ પેઈની ચેન સુ યુને 21-6, 21-9 હરાવી હતી. પીવી સિંધુએ સેમીફાઇનલમાં જાપાનની આકાને યામાગુચી સામે રમશે. યામાગુચીએ આજે ક્વાર્ટર ફાઇનલમાં ભારતની તન્વી શર્માને 21-14 અને 21-14 હરાવી હતી. દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં આજે સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતા 3 લોકોના મોત થયા છે. આગ ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ વિસ્તારમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં કેટલીક મોટરસાઇકલ અને સ્કૂટરમાં આગ લાગી હતી અને પછી તે આખી ઇમારતમાં ફેલાઈ ગઈ હતી. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે રાત્રે લગભગ 2:25 માહિતી મળ્યા બાદ 8 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને 5 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. કેરળમાં શિગેલા ચેપના કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્યમંત્રી કે મુરલીધરને માહિતી આપી હતી કે તિરુવનંતપુરમમાં 6, કોલમમાં 2 અને કોઝીકોડ જિલ્લામાં 3 લોકો પોઝિટિવ આવ્યા છે. વાયનાડ જિલ્લામાં પહેલાથી જ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આરોગ્ય વિભાગ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન જાગૃતિ ઝુંબેશ સાથે રોગ નિવારણ અને નિયંત્રણના પગલાં હાથ ધરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પીઓકેમાં ઈદગાહ મેદાનમાં હજારો નિશસ્ત્ર પ્રદર્શનકારી પર પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો, જેમાં 16 લોકો માર્યા ગયા અને 37 ઘાયલ થયા હતા. ગઈકાલે સસ્તા લૂંટ, ચોખા, વીજળી અને મૂળભૂત અધિકારોની માંગણી સાથે પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું, પરંતુ પાકિસ્તાની સેનાએ AK-47 રાઇફલથી ભીડ પર ગોળીબાર કરતા પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, વિજ્ઞાન, શિક્ષણ અને ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સરકારે સંસ્થાકીય અને વાણિજ્યક ખરીદદારોને રિટેલ પંપ પરથી ઇંધણ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. કેન્દ્રએ જાહેર પરામર્શ માટે ટેલિકોમ્યુનિકેશન નિયમોનો મુસદ્દો બહાર પાડ્યો. ભારતીય શૂટિંગ કોચ અને ભૂતપૂર્વ એશિયન ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા જસપાલ રાણાનું નિધન. અને પીવી સિંધુએ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: વાદે અગર કાંચ કે હો તો ટૂટ જાતે હૈં ઓર અગર કચ્ચે ધાગે કે હો તો છૂટ જાતે હૈં. ક્યા વાત હૈ ભાઈ, ये वादे वाली बात आपने बेहतरीन लिखी है. अब कन्यादान फिल्म का ये गाना.
2: के चेहरे से हटा सकता नहीं.
1: हीरो हीरोइन का नाम आपको बताना है.
2: दिल की बेताबी किसी सूरत छुपा सकता नहीं. कितनी दिलकश है मोहब्बत की जवान.

0: कल रात मैक्सिको सिटी में हुआ। रंगारंग उद्घाटन समारोह में शकीरा और बर्ना बॉय ने टूर्नामेंट के आधिकारिक गीत दाई दाई से समा बांधा। उधर पीवी सिंधु ने ऑस्ट्रेलिया ओपन बैडमिंटन टूर्नामेंट के महिला सिंगल सेमीफाइनल में प्रवेश कर लिया है। तीसरी वरीयता प्राप्त सिंधु ने क्वार्टर फाइनल में चीनी ताइपे की चेन सू यू को 21-6 21-9 से हराया। सिंधु का अगला मुकाबला सेमीफाइनल में शीर्ष वरीयता प्राप्त जापान की अकाने यामागुची से होगा। यामागुची ने क्वार्टर फाइनल में आज भारत की तन्वी शर्मा को 21-14 21-14 से शिकस्त दी।
1: और अब अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, सरकार ने पिछले 12 वर्षों में महिलाओं को राष्ट्र निर्माण में उनकी पूरी क्षमता का एहसास कराने के लिए अनुकूल वातावरण तैयार किया है। गृह मंत्री अमित शाह ने श्री अमरनाथ यात्रा की तैयारियों की समीक्षा के लिए उच्च स्तरीय बैठक की। सरकार ने खुदरा पेट्रोल पंपों से उद्योगों के ईंधन खरीदने पर रोक लगाई। संयुक्त राष्ट्र ने ओमान तट के पास भारतीय नाविकों को ले जा रहे तेल टैंकरों पर हुए हमलों की निंदा की। दिग्गज निशानेबाज और प्रशिक्षक जसपाल राणा का 49 वर्ष की आयु में निधन। इसके साथ ही दोपहर समाचार का यह अंक समाप्त हुआ। नमस्कार।
2: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार यशवी मेहता वांचे छे। अमदावाद विमान दुर्घटनानी आज प्रथम वर्षी छे। गया वर्षे आज दिवसे बपोरे एर इंडियानु विमान उड़ान भर्यानी थोड़ी ज क्षणोमां मेघाणीनगर विस्तार में दुर्घटनाग्रस्त थयुं। आ घटनामां विमान में सवार 241 अने अन्य 19 सहित कुल 260 लोकोना मौत थया हता। आज आ घटना ने एक वर्ष पूर्ण थता आरोग्य राज्यमंत्री प्रफुल्ल पानशेरियाए शोकांजलि अर्पित करी।
3: तमाम मृतक आत्मा ने हृदयपूर्वक श्रद्धांजलि पाठवू छू। एमना परिवारजनों ने सांत्वना पाठवू छू। जे स्थले प्लेन क्रेश थयुं हतुं ए टोटल जग्या आरोग्य विभाग साथे अने सरकारनी छे। आदरणीय भूपेन्द्रभाई पटेल साहेब मुख्यमंत्री श्री अने नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवी साहेब साथे तमाम चर्चा विचारणा करीने आजे अमे ए जग्या पर બે મંદિરનું નિર્માણ કરવાના છે, એક આરોગ્ય મંદિર અને બીજું છે શિક્ષણ મંદિર।
2: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓના પણ મોત થયા હતા, ત્યારે ઘટનાને એક વર્ષ પૂર્ણ થતા દિવંગતોને બીજે મેડિકલ કોલેજમાં શ્રદ્ધાંજલિ આપવાની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા સહિત જુનિયર તબીબો પણ હાજર રહ્યા। આ પ્રસંગે વિશેષ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી। ગુજરાતે છેલ્લા 12 વર્ષમાં ગ્રામ વિકાસ ક્ષેત્રે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના નેતૃત્વમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 6 લાખથી વધુ પરિવારોને ઘર મળ્યા છે। સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના હેઠળ 45,57,00,000 કરતાં વધુ માનવદિન રોજગારીનું સર્જન થયું। ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન લિમિટેડના પ્રયાસોથી 26 લાખથી વધુ ગ્રામીણ મહિલાઓ આર્થિક રીતે સશક્ત થઈ છે। 12 વર્ષના સુશાસનમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 617 કરોડથી વધુના ખર્ચે 1,36,000 કરતાં વધુના કામ પૂર્ણ કરાયા। ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ 44 લાખથી વધુ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી ગઈકાલથી સરહદી ગામોની મુલાકાતે છે, ત્યારે એડીજીપી અજયકુમાર ચૌધરીએ પૂર્વ કચ્છ વાગડ વિસ્તારના રાપર તાલુકાના જાટાવાડા અને શિરાની વાંઢની મુલાકાત લીધી હતી। તેમણે છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો અંતિમ નહીં પણ દેશના પ્રથમ ગામના લોકો અને તેઓ સરહદના સાચા સંત્રી હોવાનું કહ્યું હતું। ડીઆઈજી સુધા પાંડે ભુજ તાલુકાના મોટા દિનારા ગામની મુલાકાત લઈ વિસ્તારની પરિસ્થિતિ જાણી હતી। તેમણે પોલીસ સરહદી વિસ્તારના લોકોની પડખે હોવાની ખાતરી પણ આપી હતી। જામનગરના બેડી વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। અંદાજીત 16 કરોડ રૂપિયાની 12,000 ચોરસ મીટર જગ્યા પરના દબાણ દૂર કરવામાં આવી રહ્યા હોવાનું ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સુધીર બારડે જણાવ્યું હતું।
4: જામનગર જિલ્લામાં બેડી વિસ્તારમાં આવેલ સિટી સર્વે નંબર 40-1 જેનું કુલ ક્ષેત્રફળ 12,950 ચોરસ મીટર છે, તેમાંથી 918 ચોરસ મીટરનું દબાણ આજ રોજ દૂર કરવાની કાર્યવાહી ચાલુ અને જે દબાણ દૂર કરવામાં આવશે એની અંદાજિત કિંમત 1,16,00,000 અને જે આખો જે સિટી સર્વે નંબર જે છે હવે જે દબાણો પહેલા પણ હતા એ દૂર થઈને ટોટલ જે કિંમત થાય છે 16,50,000। જે સિટી સર્વે નંબર 40-1 છે એમાં 12,950 ચોરસ મીટર જગ્યા આવેલી છે અને એને અંદાજિત જે જંત્રી મુજબ જે ભાવ થાય છે એ છે 16,50,00,000।
2: અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ NIOS સાથે મહત્વના MOU કરવામાં આવ્યા છે।

0: તે અંતર્ગત જેલના બંદીવાનો ધોરણ 12 સુધીનો અભ્યાસ જેલની અંદર જ રહીને પૂર્ણ કરી શકશે. જે બંદીવાનોનો અભ્યાસ ભૂતકાળમાં છૂટી ગયો છે તેઓ કોઈપણ ધોરણથી ફરી પ્રવેશ મેળવી શકશે. ભવિષ્યમાં એનઆઈઓએસ દ્વારા જેલના કેદીઓ માટે વિવિધ પ્રકારના વ્યવસાયિક અને કૌશલ્યલક્ષી અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવશે, જે જેલ મુક્તિ બાદ તેમના પુનઃવસન અને રોજગારી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. મહેસાણા જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે 51 બાયો રિસોર્સ કેન્દ્ર કાર્યરત કરાયા છે. દેશી ગાયો ન હોય તેવા ખેડૂતો માટે આ કેન્દ્ર આશીર્વાદરૂપ બન્યા છે. આ કેન્દ્ર પરથી ખેડૂતોને જીવામૃત, બીજામૃત, ગન જીવામૃત જેવા પ્રાકૃતિક કૃષિના મુખ્ય ઘટકો વ્યાજબી ભાવે પૂરા પાડવામાં આવી રહ્યા છે. જિલ્લામાં 254 જેટલા મોડેલ ફાર્મ તૈયાર કરાયા છે, જેથી ખેડૂતો પ્રત્યક્ષ જોઈ પ્રાકૃતિક ખેતી અપનાવી શકે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ, સેવા અને સુશાસન, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
7: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
6: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
8: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
9: ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધાની ધ घोलती है आपके जीवन में शास्त्रीयता, बारीकियां रागों की, श्रृंगार सुरों का समय बीता, दौर बदले, कायम है संगीत की मधुर पाठशाला। हर रोज सुबह और शाम 6:45 पर संगीत सरिता सिर्फ विविध भारती पर।
10: तीसरी कसम फिल्म का गाना आप सुन रहे हैं मुकेश की आवाज।

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં સારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સમ્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
4: ગુજરાત

રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: दोस्तों, अगर आप हमें कोई सूचना या सलाह देना चाहते हैं तो आप हमें कॉल कर सकते हैं इस नंबर पर 09515227039। आई रिपीट 09515227039। और हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com। आई रिपीट feedbackamc1@gmail.com। दिस प्रोग्राम इज प्रोड्यूस्ड एंड स्पॉन्सर्ड बाय एडवेंटिस्ट मीडिया सेंटर।
1: હમણાં જ પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે સાંભળી રહ્યા હતા. આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર. હવે પછીનો કાર્યક્રમ ગીતો ભરી કહાની, બસ થોડી જ વારમાં.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
5: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
4: બધું મિક્સ થોડી કરાય. બસ એવું જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
6: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
7: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
4: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
4: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
6: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
8: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
9: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
10: ठंडी आहें भरती हुई पल्लवी प्रेम के कंधे से सिर टिकाकर कहती है, फिर उसका हाथ थामते हुए अपना धड़कता दिल संभालते हुए रुककर अगले ही पल कहती है, देखो वो छोड़ो, तुम किसी अच्छी लड़की से शादी कर लो. मैं तुमसे प्यार करता हूं तो शादी भी तुमसे ही करूंगा. तुम जानते हो मेरी हालत. तुम मेरी बात तो कराओ अंजलि से, मैं उसे मना लूंगा. मुझे डर लगता है प्रेम. क्या डर लगता है? तुम अपने पापा मम्मी से बात नहीं करवा रही थी, लेकिन वो तो एक ही बार में मान गए. हाँ, पर अंजलि की बात और है, तुम मेरी बात तो करवाओ. प्रेम, मैं नहीं चाहती कि वो तुम्हें कुछ कह दे. अरे कुछ नहीं कहेगी यार, मैं संभाल लूंगा. तभी मोबाइल पर नजर पड़ते ही पल्लवी चौंकी. ओफो, लंच टाइम खत्म हो गया, चलो काम कर लें, ये सब तो होता ही रहेगा. पल्लवी ने चाय वाले को पैसे दिए और दोनों मॉल की ओर बढ़ गए. एक बार पल्लवी की नजर पीछे देखती है और वो प्रेम के साथ कदम मिलाते हुए आगे बढ़ जाती है. हालांकि पल्लवी भी जानती है कि वो प्रेम के बिना नहीं रह सकती, लेकिन अंजलि की सोच कर वो ये बात कहने में सकुचाती है.

0: भारती छाए गीत कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: आ उनाळामां सुरक्षा सूचनोनु पालन करो अने लू थी बचो।
2: हीट वेव એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય,
3: મત મિક્સ થોડી કરાય। બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ। છે ને એકદમ સિમ્પલ?
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
7: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ।
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
7: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
5: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।
0: આ જાય

પહેરીને શાળાએ જતા જોઈએ તો મન પ્રફુલ્લિત થઈ જાય છે. સવારની ઠંડક પ્રસરાવતી હવા અને સાથે ચાનું કપ લઈ લોબીમાંથી આવું દ્રશ્ય ઘણા શ્રોતાઓ નિહાળતા જ હશે. જોકે બપોર પછી ગરમી લાગવા માંડે છે અને એવામાં બાળકો શાળાના રૂમમાં પંખા નીચે બેસી સીએટી કેટ અને આરએટી રેટ ભણતા હશે. શિક્ષણ એ જીવનનું અભિન્ન અંગ છે, પણ રમતા રમતા મસ્તી કરતા ભણીએ ને તો એની મજા જ જુદી છે. તો ચાલો સરસ મજાની વાતો સાથે આજે તમને સંભળાવું આ મસ્તીસભર ગીત. કિશોર કુમાર અને આશા ભોસલેનો સ્વર, દિલ્હી કા ઠગ ફિલ્મમાંથી આ રચના છે, શબ્દો શૈલેન્દ્રના, સંગીત રવિનું.

0: મિત્રો, ગુજરાત હોવા જમાના કાર્યક્રમમાં આવા જ મસ્તીભર્યા ગીતો આપણે માણતા રહીશું. સમય છે એક નાનકડા વિરામનો, તો જોડાયેલા રહો, થોડી જ વારમાં ફરી મળીએ.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો.

0: પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
0: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
3: पता है, दुनिया के कई विकसित देश ऐसे भी हैं जहां मुफ्त इलाज एक सपना है, और हमारे यहां वो आम नागरिक का अधिकार. आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज, और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयां.
4: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
5: कीजिए सूरत FM के साथ अपनी दिल की बात.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209। सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
2: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
0: Shrotao, aapna Radio Setu par budhwar thi ravivar darmiyan sanje 4 vage પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
3: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
1: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
4: વેલકમ અગેન ફ્રેન્ડ્સ. બાળકોનું વેકેશન પૂરું થતાં આપણા રોજિંદા આયોજનોમાં પણ ફેરફાર કરવા પડે છે. કદાચ કામની વ્યસ્તતામાં પણ વધારો થાય, પણ દોસ્તો, જીવનને જેટલા આનંદ અને મસ્તીથી વિતાવશો ને તો કામનું ભારણ પણ નહીં લાગે. અને જો કોઈ હાલ વિશે પૂછે તો કહી શકીએ કે ઓલવેઝ હેપ્પી, ખરું ને? તો ચાલો મસ્તીની સાથે મસ્તીને જોડતા જઈએ અને સાંભળીએ આ સરસ મજાનું ગીત. ફિલ્મ ચલતી કા નામ ગાડીમાંથી સંગીત SD બર્મનનું અને શબ્દરચના મજરૂ સુલતાનપુરીની.

મિત્રો, જીવનમાં ઉતાર ચઢાવ, સુખ દુઃખ ચાલતું જ રહે છે, પણ જે વ્યક્તિ દરેક પરિસ્થિતિને સમતાના ભાવથી જુએ ને અને વર્તે તો તેને ક્યારેય તકલીફ પડતી નથી અને જીવનને વધુ હેપ્પી બનાવે એવા પરિવર્જન કે હમસફર હોય તો જોવાનું જ છું. માણીએ ફિલ્મ છોટી સી બાતનું આ મસ્તીભર્યું ગીત યેસુદાસ અને આશા ભોસલેના સ્વરમાં, સંગીત નિર્દેશન સલીલ ચૌધરીનું અને રચના છે યોગેશની.

0: મિત્રો, કાર્યક્રમને આગળ વધારીએ પહેલા લઈએ એક નાનકડો વિરામ.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત.

0: બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગ થી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં પ્રસારિત.
2: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: હર બુધવાર ઓર શનિવાર શામ 7 બજે સુનિયે વિશેષ જયમાલા, જિસકે પ્રાયોજક હૈ
4: સુબહ જલાઓ શામ જલાઓ
5: દેવ દર્શન થુ.
6: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
7: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
6: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
7: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
6: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
8: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
1: હરરોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: Fantastic fun for family.
3: 101.1 MHz આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સમય છે અમારા હવે પછીના અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જાણવાનો. સાંભળીએ કાર્યક્રમની રૂપરેખા ઝરોખા અંતર્ગત બસ થોડી જ પળોમાં.

Fantastic fun for family. 101.1 MHz. વેલકમ બેક ફ્રેન્ડ્સ, ફરી આપનું સ્વાગત છે આકાશવાણીના સુરત કેન્દ્ર પર, જેમાં આજે આપ માણી રહ્યા છો મસ્તી ભર્યા ગીતો ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં. મિત્રો, જ્યારે આપણી સાથે આપણો પરિવાર, મિત્રો, સ્વજનો હોય ત્યારે એકલતા નથી સાલતી, અને એ જ આપણા સુખી જીવનનું સુંદર પાસું છે. જીવનમાં કોઈ પણ અસાધારણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોઈકનો સાથ જરૂરી છે. માણીએ ફિલ્મ મનમોજીમાંથી મસ્તીસભર ગીત કિશોર કુમારના સ્વરમાં, સંગીત મદન મોહનનું અને રચના રાજિંદર કૃષ્ણનની.

મિત્રો, જીવનમાં કેટલીક વાર એવી પરિસ્થિતિઓ પણ આવતી હોય છે જ્યારે તમે એકલા પડો, પણ જગતના કોઈ પણ સોલ્યુશન તમારા પ્રશ્નોનું સમાધાન નહીં કરી શકે એવું તો પોસિબલ નથી. કેટલીક વાર પોતે જ સંઘર્ષ કરવાનો હોય, એકલા પડી જવાની સંભાવના ઉત્પન્ન થતી હોય, પણ દરેક સંજોગોને પાર કરી ફરી હસતા રહેવું એ જ તો જીવન છે. અને આમ જ તો જીવનના સાથીની શોધ પણ પૂરી થાય છે. તો ચાલો માણીએ આ સાથે સરસ મજાનું ગીત ફિલ્મ તીસરી મંઝિલમાંથી, આશા ભોસલે અને મોહમ્મદ રફીનો સ્વર, આર ડી બર્મનનું સંગીત અને મજરૂ સુલતાનપુરીની રચના.

0: મિત્રો, આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગુજરા હુઆ જમાનામાં, મસ્તી ભર્યા ગીતો, જેમાં સમય છે એક નાનકડા વિરામનો. તો જોડાયેલા રહો, થોડી જ વારમાં ફરી મળીએ.
1: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
2: હા, સુરત એફએમ.
1: કોણ બોલો?
2: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
1: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
2: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
1: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. સુરત એફએમ. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
3: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
4: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
3: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
4: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
3: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
5: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
6: सुबह जलाओ शाम जलाओ
7: देव दर्शन थू.
8: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
9: जानते हैं वियतनाम देश की जनसंख्या कितनी होगी? यही कोई 10 करोड़. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा, तब कितना कष्ट घटा होगा.
10: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
9: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
11: તમારી વાતો તમારા અવાજમાં,
12: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
11: હોઉં બહાર કે ઘરમાં,
12: રહેશે સુરત એફએમ તમારા દિલમાં.
11: કોલ કરો
12: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
11: 0261-22-36-209
12: 0261-22-36-209 પર.
7: હેલો, સુરત એફએમ સ્પીકિંગ.
13: 101.1 MHz સુરત એફએમ.
3: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
4: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
3: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
4: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
3: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
14: Fantastic fun for family.
13: 101.1 MHz
0: Surat FM. Welcome friends. જીવન જ્યારે સુખમય, આનંદમય વીતી રહ્યું હોય ને, ત્યારે આપણી આસપાસના વ્યક્તિઓની લાગણી આપણને ખુશી આપતી હોય છે. જીવનને સુંદર અને મનોહર બનાવતા સંબંધો જ લાંબો સમય ટકી શકે છે. તો જીવનમાં ખુશ રહો, માણતા રહો સુરત એફએમ પર મસ્તીભર્યા ગીતો ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં, જેને આપ સાંભળી શકો છો દર સોમવારથી શુક્રવાર સાંજે 6:05. તો ચાલો આજના કાર્યક્રમની આ અંતિમ પ્રસ્તુતિ માણીએ ફિલ્મ શર્મિલીમાંથી. ટાઇટલ સોંગ સ્વર કિશોર કુમારનો, સંગીત SD બર્મનનું અને રચના નીરજની.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચો છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં સરકારે મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા અનુકૂળ વાતાવરણ બનાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, શ્રી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ. ભારત એઆઈ મિશને આજે વારિયાનો આરંભ કર્યો. વિદેશ મંત્રાલયે ભારતમાં અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને સમન્સ પાઠવ્યા. અને બેડમિન્ટનમાં પીવી સિંધુએ સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મહિલાઓ નાણાકીય સમાવેશ અને ઉદ્યોગ સાહસિકતાથી લઈને શિક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છતા, આવાસ, રમતગમત, વિજ્ઞાન અને શાસન સુધીના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે. શ્રી મોદીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ડ્રોન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં મહિલાઓની વધતી ભાગીદારી તકોના નવા રસ્તા ખોલી રહી છે અને દેશભરમાં વિકાસના લેન્ડસ્કેપને બદલી રહી છે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री ने कहा है कि पिछले 12 वर्षों में सरकार ने महिला नेतृत्व वाले विकास को बढ़ावा देने के लिए निरंतर कार्य किया है, जिसके सकारात्मक परिणाम विभिन्न क्षेत्रों में स्पष्ट रूप से दिखाई दे रहे हैं.

0: हैं। उन्होंने कहा कि स्वयं सहायता समूह को सक्रिय सहयोग देकर महिलाओं को आर्थिक रूप से आत्मनिर्भर बनाने के प्रयास किए जा रहे हैं। प्रधानमंत्री ने कहा कि सरकार की नीतियां सम्मान, अवसर और सशक्तिकरण के सिद्धांतों पर आधारित है। इन प्रयासों से अब महिलाएं अपनी क्षमताओं को पहचानते हुए राष्ट्र निर्माण में अधिक प्रभावी भूमिका निभा रही है। श्री मोदी ने विज्ञान, अंतरिक्ष और नवाचार जैसे क्षेत्रों में भारतीय महिलाओं की बढ़ती उपलब्धियों की सराहना की। प्रिया की रिपोर्ट के साथ समाचार कक्ष से वैष्णवी।
1: केंद्रीय गृह मंत्री अमित शाहે જણાવ્યું છે કે સરકાર શ્રી અમરનાથ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ સુરક્ષા અને સરળ યાત્રાનો અનુભવ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે। શ્રી શાહે આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન આ વાત કહી। ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન શ્રી શાહે યાત્રા માર્ગ પર બહુસ્તરીય સુરક્ષા ગ્રીડ સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો હતો। તેમણે જણાવ્યું કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓએ આ હાંસલ કરવા માટે સંકલિત પ્રયાસો કરવા જોઈએ। ગૃહમંત્રીએ ડ્રોન, સીસીટીવી સર્વેલન્સ અને અદ્યતન દેખરેખ પ્રણાલી જેવી આધુનિક ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ દ્વારા સુરક્ષાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। શ્રી અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે। ભારત એઆઈ મિશને આજે વારિયાનો આરંભ કર્યો, જે ફ્રન્ટિયર વિડીયો એઆઈને સસ્તું, સુલભ અને સુસંગત બનાવવા એક વિડીયો મોડેલ છે। નવી દિલ્હીમાં લોન્ચ ઇવેન્ટને સંબોધતા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણને જણાવ્યું કે ભારત એઆઈ મિશન હેઠળ સમર્થિત પાયાના મોડેલમાંથી એકનું લોન્ચિંગ ભારતની એઆઈ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે। તેમણે કહ્યું કે વારિયા સંશોધન આધારિત ક્ષમતા નિર્માણનું પ્રતિનિધિત્વ કરે છે, જે સ્વદેશી એઆઈ ક્ષમતાઓ વિકસાવવા અને એક જીવંત ડીપટેક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા SECIને 2025-26માં તેના અત્યાર સુધીના શ્રેષ્ઠ નાણાકીય પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા। તેમણે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની કુલ આવક 18,554 કરોડ રૂપિયા હતી, જ્યારે તેનો કર પછીનો નફો વધીને 578 કરોડ રૂપિયા થયો છે। અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી છે। ગયા વર્ષે આ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની થોડી ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું। આ ઘટનામાં વિમાનમાં સવાર 241 અને અન્ય 19 સહિત કુલ 260 લોકોના મોત થયા હતા। ત્યારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ તંત્રએ તે સમયે કરેલી કામગીરીની વિગતો આપી। વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓના પણ મોત થયા હતા, ત્યારે ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં દિવંગતોને બીજે મેડિકલ કોલેજમાં શ્રદ્ધાંજલિ આપવાની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા સહિત જુનિયર તબીબો પણ હાજર રહ્યા હતા। આ પ્રસંગે વિશેષ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIRNews_ABLD ને ફોલો કરશો। વિદેશ મંત્રાલયે આજે ભારતમાં અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને સમન્સ પાઠવ્યા છે। મંત્રાલયે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજો પર અમેરિકન નૌસેના દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓનો સખત વિરોધ કર્યો છે। મંત્રાલયે જણાવ્યું કે આ હુમલાઓના પરિણામે બનેલી દુઃખદ ઘટનાઓમાં 3 ભારતીયોના જીવ બચાવી શકી હોત। મંત્રાલયે જણાવ્યું કે નાગરિક જહાજ સામે ઘાતક અને ખતરનાક માધ્યમોનો ઉપયોગ ગંભીર ચિંતાનો વિષય છે। મંત્રાલયે જણાવ્યું કે આવી કાર્યવાહી અસ્વીકાર્ય છે અને આ સંવેદનશીલ સમયે આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાણિજ્યિક સલામતી, સુરક્ષા અને સ્થિરતાને જોખમમાં મૂકે છે। પશ્ચિમ એશિયામાં સંઘર્ષને રોકવા માટેના રાજદ્વારી પ્રયાસોનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। ઈરાને હજી સુધી અમેરિકા સાથે પ્રસ્તાવિત કરાર પર કોઈ નિર્ણય લીધો નથી। દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે વાટાઘાટો ટૂંક સમયમાં સફળતા મેળવી શકે છે। ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાદેઈએ જણાવ્યું કે વાટાઘાટોનો મોટાભાગનો મુસદ્દો પૂર્ણ થઈ ગયો છે। તહેરાનમાં ઉચ્ચસ્તરીય વાટાઘાટો ચાલુ હોવાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર લશ્કરી હુમલાઓ સ્થગિત કરી દીધા છે, જોકે ઈરાને જણાવ્યું છે કે યુરેનિયમ સંવર્ધન અધિકારો અને અન્ય વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ સહિત

0: અનેક મુખ્ય મુદ્દાઓ વણ ઉકેલાયેલા રહે છે.
1: પશ્ચિમ એશિયા કે લીએ યે નઈ કૂટનીતિક કોશિશ બહોત મહત્વપૂર્ણ મોડ પર હો રહી હૈ. રાષ્ટ્રપતિ ટ્રમ્પ કે હમલે રદ કરને કી ઘોષણા સે કુછ સમય કે લીએ યે ઉમીદ જગી થી કે ઇલાકે મે બડે ટકરાવ કો ટાલા જા સકતા હૈ. હાલાંકિ ઈરાન કા કહેના હૈ કે કિસી ભી અંતિમ સમજૌતે કો મંજૂરી નહીં મિલી હૈ ઓર મુખ્ય અડચનો મે ઈરાન કા પરમાણુ કાર્યક્રમ, રોકી ગઈ સંપત્તિ કી બહાલી ઓર હોર્મુઝ જલ ડમરૂ મધ્ય સે જુડી ભવિષ્ય કી સુરક્ષા વ્યવસ્થા શામિલ હૈ. ભલે હી બાતચીત કરને વાલે के पीछे काम कर रहे हो, लेकिन पूरे इलाके में सैन्य गतिविधियां जारी हैं. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से सरफिरोजी.
0: बैडमिंटन में पीवी सिंधु ए सिडनी में ऑस्ट्रेलियन ओपन टूर्नामेंट ने महिला सिंगल्स ने सेमीफाइनल में प्रवेश कर. भारतीय खिलाड़ी आज एक तरफी क्वार्टर फाइनल मुकाबला में चाइनीज ताइपे ने चेन सू यू ने 21-6, 21-9 थी हरावी. સિંધુનો આગામી મુકાબલો સેમીફાઇનલ મુકાબલામાં જાપાનની અકાને યામાગુચી સામે થશે. યામાગુચી આજે ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતની તન્વી શર્માને 21-14, 21-14 હરાવી હતી. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ ભારતની સૌથી મોટી બહુશાખાકીય ઔદ્યોગિક પરીક્ષણ પ્રયોગશાળા નેશનલ ટેસ્ટિંગ સેન્ટર NTHના પ્રદર્શનની પ્રશંસા કરી છે. શ્રી જોશીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે તાજેતરના વર્ષોમાં NTHનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. કેન્દ્રીય મંત્રીએ NTHના ડાયરેક્ટર જનરલ ડોક્ટર આલોક કુમાર શ્રીવાસ્તવને મળ્યા હતા. શ્રી જોશીએ પરીક્ષણ સંસ્થાને દેશભરમાં અત્યાધુનિક પરીક્ષણ કેન્દ્રો સ્થાપિત કરીને તેના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવા નિર્દેશ આપ્યો. કેબિનેટ સચિવ ડોક્ટર TV સોમનાથને આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહ સાથેની બેઠકમાં નીટ પુનઃ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે પુનઃ પરીક્ષાના સુગમ, પારદર્શક અને સુરક્ષિત સંચાલન માટે તમામ હિસ્સેદારો વચ્ચે વધુ સારા સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો. શ્રી સોમનાથને જણાવ્યું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટીતંત્રો પુનઃ પરીક્ષાના સુગમ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે મહિલાઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા અનુકૂળ વાતાવરણ બનાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, શ્રી અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ. ભારત AI મિશને આજે વારિયાનો આરંભ કર્યો. વિદેશ મંત્રાલયે ભારતમાં અમેરિકી દૂતાવાસના ઉપપ્રમુખ જેસન મિક્સને સમન્સ પાઠવ્યા. અને બેડમિન્ટનમાં પીવી સિંધુએ સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: ગુલદસ્તા સંપન્ન હુઆ.

0: चित्रलोक कार्यक्रम में अब लेते हैं एक अंतराल।
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: पता है, दुनिया के कई विकसित देश ऐसे भी हैं जहां मुफ्त इलाज एक सपना है, और हमारे यहां वो आम नागरिक का अधिकार. आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज, और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयां.
3: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતારી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. પ્રથમ વર્ષીય વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જીની પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે ગીર સોમનાથ જિલ્લામાંથી 5 આરોપીની ધરપકડ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને હોંગકોંગમાં રમાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં રાજપીપળાની ફલક વસાવાએ 5મું સ્થાન મેળવ્યું. સમાચાર વિગતવાર. અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી છે. ગયા વર્ષે આ જ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 અને અન્ય 19 સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ તંત્રએ તે એક સમયે કરેલી કામગીરીની વિગતો આપી.
1: इस पूरे रूप में 90 से ज्यादा एम्बुलेंसेस हो या 60 से ज्यादा हमारे फायर ब्रिगेड फायर फाइटर्स हो और दूसरे मशीनरीज हो उसका उपयोग किया गया और इमीडिएटली ग्रीन चैनल किया गया. इसके साथ साथ क्योंकि ये जो परिसर था इसमें दीवाल थे, इस दीवाल को तोड़ा गया और इमीडिएटली जो ये प्लेन क्रैश के इंसिडेंट थे इसका बॉडीज जो उसको इवैक्यूएशन इमीडिएटली हॉस्पिटल में किया गया.
0: વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં દિવંગતોને બીજે મેડિકલ કોલેજમાં શ્રદ્ધાંજલિ આપવાની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના

0: સુવિધાઓ પ્રદાન કરશે.
1: આરોગ્ય મંદિરની અંદર ત્યાં સ્પાઇન હોસ્પિટલ અને એમના સ્ટુડન્ટ્સને રહેવા માટેની હોસ્ટેલ, બીજી હોસ્ટેલ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો જે બનવાના હોય એ સ્ટુડન્ટ્સ માટે એની હોસ્પિટલ અને એમના મેચ વગેરેનું ત્યાં આયોજન કરવું છે. બે પાર્ટની અંદર આ પ્રોજેક્ટને કરવામાં આવ્યો છે. ટોટલ 500 કરોડ ઉપરની આ રકમથી અહીંયા શૈક્ષણિક મંદિર અને આરોગ્ય મંદિર નિર્માણ થશે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરાના કરજણમાં હિટાજી એનર્જી દ્વારા અંદાજે 2000 કરોડના રોકાણ સાથે સ્થપાનાર નવી પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે રાજ્યની ઉર્જા સુરક્ષા અંગે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલો 37 ગીગાવોટનો રીએન્યુએબલ હાઇબ્રીડ પાર્ક પૂર્ણ થતાં ગુજરાત દેશની ઉર્જા રાજધાની બની જશે. શ્રી પટેલે ઉમેર્યું કે ગુજરાત આજે વિશ્વભરના ઉદ્યોગકારો સાથે રોકાણનું મનપસંદ સ્થળ બન્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં આત્મનિર્ભર ઉર્જા અર્થતંત્ર દ્વારા ગુજરાત મહત્વનું યોગદાન આપશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણી રૂપે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જનલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામે પ્રાથમિક શાળામાં સાંસદ દેવુસિંહ ચૌહાણ તથા કલેક્ટર એનવી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં જનકલ્યાણ શિબિર યોજાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરીથી પ્રગતિપથ યાત્રાનું આયોજન કરાયું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી 20 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિર યોજાશે. દમણ ભાજપા દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અપાઈ. ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે રક્તદાન શિબિર યોજાઈ 300 યુનિટ રક્ત એકત્ર કરાયું. ગુજરાત નોલેજ સોસાયટી GKS અને અમેરિકાની વૈશ્વિક અગ્રણી કંપની બેન્ટલી સિસ્ટમ્સ વચ્ચે સમજૂતી કરાર MOU થયા છે, જેનાથી રાજ્યની તમામ 16 સરકારી ઇજનેરી અને 31 સરકારી પોલીટેકનિક કોલેજના 14,800થી વધુ વિદ્યાર્થીઓ અને 300થી વધુ અધ્યાપકોને નિઃશુલ્ક આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન મળશે. સરકાર કોઈપણ પ્રકારના નાણાકીય ભારણ વિના વિદ્યાર્થીઓને ડિજિટલ ઇન્ફાસ્ટ્રક્ચર, વોટર નેટવર્ક અને ડિજિટલ ટ્વીન જેવા ક્ષેત્રોમાં અદ્યતન પ્રેક્ટિકલ તાલીમ આપશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી સામે આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કામાં જિલ્લા સાયબર પોલીસે જિલ્લાના વિવિધ બેંક ખાતામાં કરેલી તપાસ બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો. સમન્વય અને NCCRP પોર્ટલ પરની ફરિયાદોના વિશ્લેષણ દરમિયાન કેટલાક શંકાસ્પદ ખાતાધારકો દ્વારા પોતાના ખાતાઓ ભાડે આપી બદલામાં કમિશન મેળવવામાં આવતું હોવાનું બહાર આવ્યું. તપાસમાં બેંક ઓફ ઇન્ડિયાના એક ખાતામાં કુલ 193 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજે 282 કરોડના, જ્યારે કેનેરા બેંકના એક ખાતામાં 97 ફરિયાદો સાથે સંકળાયેલા અંદાજે 37 કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હતા. આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા GS મલિકની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતેથી એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં તેમણે રાજ્યભરના પોલીસ અધિકારીઓને ખાનગી CCTV કેમેરાને પોલીસ સર્વેલન્સ માળખા સાથે સાંકળવાની કામગીરી ગતિશીલ બનાવવા આદેશ આપ્યા હતા. તેમણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રીયલ ટાઇમ સર્વેલન્સ ક્ષમતા વધારવા, ગુનાઓ શોધી કાઢવા અને તપાસને વધુ સચોટ બનાવવા માટે લોક સહયોગથી CCTV નેટવર્કનો વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂક્યો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાને અવસરે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સરકાર પ્રત્યે આભાર માની રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે છેલ્લા 7 વર્ષથી સોડાની લારી ચલાવતા તુલસીરામ લોહારે જણાવ્યું કે અગાઉ ધંધા માટે તેમને ઊંચા વ્યાજે પૈસા ઉધાર લેવા પડતા હતા, પરંતુ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ તેમને તબક્કાવાર 10,000, 20,000, 50,000 સુધીની લોન મળી, જેના કારણે ધંધાને મજબૂતી મળી અને આવકમાં વધારો થયો.
2: 10,000 का लोन दिया था, 10,000 लोन पूरा होने के बाद मुझे 20 का दिया, 20 का फिर 30 का हुआ, इसके बाद मुझे 50,000 का लोन दिया. इससे मेरा धंधा का अच्छा गुजारा हुआ, बाकी आर्थिक स्थिति नहीं होने के कारण मुझे सरकार से स्वनिधि योजना से बहुत सहयोग मिला. मुझे सरकार का बहुत गुजारा करता हूँ. बहुत आर्थिक स्थिति खराब होने के कारण सरकार से बहुत सहयोग मिला मुझे बिना इंटरेस्ट. छोटे व्यापारियों के लिए बहुत अच्छा है सरकार ने स्वनिधि योजना से.
0: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેથી વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વઢવાણ સિટી બર્ડ એટલાસ પ્રોગ્રામનો શુભારંભ કરાવ્યો. આ તકે જામનગર બર્ડ એટલાસની જાહેરાત કરવામાં આવી, તેમજ અ ચેકલિસ્ટ ઓફ અ બર્ડ એટ વઢવાણ સિટી નામની પુસ્તિકાનું વિમોચન કરાયું. આ પ્રસંગે શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વન્યજીવો માટે બચેલા વિસ્તારોનું રક્ષણ કરવું એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે ઉમેર્યું કે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ રીન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરી વીજળીની 50% જરૂરિયાત આ ગ્રીન એનર્જી ક્ષેત્રમાંથી પૂરી કરવાનું લક્ષ્ય છે.

0: ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે. જોકે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
1: 12 जून से लेकर 18 जून तक गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इक्का दुक्का स्थानों में मेनली आपका दक्षिण गुजरात की जिला है उसी में यह संभावना रहेगा. वलसाड, दमन, दादरा नगर हवेली, तापी, इसके आसपास ये मेनली रहेगा. उसके आगे फिर आज जो नॉर्थ गुजरात की 2 डिस्ट्रिक्ट में आज हल्का से मध्यम बरसात का संभावना दिए है, बनासकांठा और साबरकांठा के लिए. उसके आगे 16 जून से आपका जो सौराष्ट्र कच्छ क्षेत्र है उसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा.
0: હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં રાજપીપળાની ફલક વસાવાએ 5મું સ્થાન મેળવ્યું. મે 2026 દરમિયાન યોજાયેલી બીજી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશીપમાં ફલકે જુનિયર એજ ગ્રુપની વ્યક્તિગત મહિલા કેટેગરીમાં ભાગ લઈને સમગ્ર એશિયામાં 5મું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ફલક વસાએ જણાવ્યું હતું કે હવે તેનું આગામી લક્ષ્ય 2030માં ભારતમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે ચંદ્રક જીતવાનું છે.
2: અત્યારે સેકન્ડ ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ હોંગકોંગ ચાઇના 2026 યોજાયેલી અને હું એમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં ઓલરાઉન્ડ હું 5th રેન્ક છે મારો અને એની પહેલાં પણ 2024માં ફર્સ્ટ એશિયન ટ્રેમ્પોલિન ચેમ્પિયનશીપ હોંગકોંગ ચાઇના યોજાઈ હતી અને ત્યાં પણ હું પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં મારો 6th રેન્ક હતો. કોમનવેલ્થ ગેમ્સ ઇન્ડિયામાં યોજાવાની છે અને એમાં હું પાર્ટિસિપેટ કરું. મારો ગોલ એવો છે કે હું ઓલિમ્પિકમાં પણ જાઉં અને કોમનવેલ્થમાં પણ ઇન્ડિયાનું નામ આગળ રોશન કરું.
0: પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026 આજથી અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નારાયણપુરા ખાતે શરૂ થઈ છે. આજે મેન્સ અને અન્ડર 19 બોયઝ ક્વોલિફાઇંગ રાઉન્ડ સાથે મુકાબલાનો પ્રારંભ થયો હતો. મેન્સ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં હિમાંશ દૈયા, હર્ષવર્ધન પટેલ, જીએજાની, દેવભટ્ટ, હાર્દિક સોલંકી માલવ પંચાલ જીત્યા છે, જ્યારે અન્ડર 19 બોયઝ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં આરવ સિંઘવી, દિવ્યા ભાવસાર, વંદન સુતરિયા, અંશ ખમાર અને જય મુંદાદાએ જીત મેળવી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિત ન્યૂ મેન્ટલ કેમ્પસમાં આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. પ્રથમ વર્ષીય વિવિધ કાર્યક્રમો યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જીની પાવર ટ્રાન્સફર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. 319 કરોડ રૂપિયાની સાયબર છેતરપીડી મામલે ગીર સોમનાથ જિલ્લામાંથી 5 આરોપીની ધરપકડ. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. હોંગકોંગમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં રાજપીપળાની ફલક વસાવાએ 5મું સ્થાન મેળવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
3: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. હવે સાંભળીએ કાર્યક્રમ આપકે લીએ.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. અત્યારે અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં રાત્રિના 11:22 અને 22 સેકન્ડ્સ થઈ છે. આ સાથે જ અમારી આજની પ્રસારણ સભાનું સમાપન કરીએ. ફરી મળીશું આવતીકાલે સવારે 5:55 મિનિટે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્તને હેતલ ભટ્ટને અનુમતિ આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.